નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણી રાજકોટ. આજે દિનાંક અધિક માસ જ્યેષ્ઠની સુદ એકાદશી, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 27 મે 2026 અને બુધવારનો દિવસ. સમય થઈ રહ્યો છે 5:57. આ સાથે જ અમારી આજની આ પ્રસારણ યાત્રાના પ્રારંભે જોડાયેલા સર્વે શ્રોતાઓનું ભાવસભર સ્વાગત. સભાના આરંભમાં સાંભળીએ મંગલસ્વર, આજે સાંભળીએ રાગ પ્રભાત.

0: પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: हम विविध भारती से बोल रहे हैं. प्रस्तुत है श्री रामचरितमानस पाठ का भाग 201.

શ્રોતા મિત્રો, આજ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આવું જાણી લઈએ હવે કૃષિ માહિતી. વિષય છે પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત સામે પ્રતિકારતા. રજૂઆત ખીમજીભાઈ ચંદ્રવાડિયા.

વહેલી સવારના રામ રામ. કૃષિ માહિતીનો આજનો વિષય છે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં પાકમાં રોગ જીવાત સામે પ્રતિકારકતા. રાસાયણિક ખેતીમાં રોગો અને જીવાત આવવાના ઘણા કારણો છે. આ ખેતીમાં પ્રકૃતિના નિયમોથી વિરુદ્ધ ખેતી કાર્ય થાય છે, જેની વિપરીત અસર છોડ પર થાય છે, જેથી છોડ નબળા પડે છે, માટે તેને રોગ જીવાત લાગે છે. આપણે ત્યાં કહેવત છે કે નબળા ઢોરને બગાઈ જાજી. તેને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. રાસાયણિક ખેતીમાં હાઇબ્રિડ બિયારણ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે. આ છોડ વધારે પ્રમાણમાં પોષક તત્વો ઉપાડે છે. ખેડૂતો દર વર્ષે રાસાયણિક ખાતર વધારે વધારે ભલામણ કરતાં વધુ નાખે છે. આવી સ્થિતિમાં રાસાયણિક ખાતરની વિપરીત અસર જમીન પર પડે છે. પરિણામ સ્વરૂપે જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, સાથે સાથે હાઇબ્રિડ પાકના છોડ વધારે તત્વો પોતાના શરીરમાં ખેંચે છે, જે કોશિકાઓની વચ્ચે જમા થાય છે. આ વધારાના તત્વો જ્યાં એકઠા થાય ત્યાં તેની ખરાબ અસર, ઝેરી અસરો ઊભી થાય છે. એક રીતે કહીએ તો આ તત્વોથી છોડ પીડાય છે. પરિણામ સ્વરૂપે છોડ એવા ગંધ સંકેતો છોડે છે કે જેનાથી કીટકો આકર્ષાય છે. આ કીટકો છોડમાંથી વધારાના તત્વો ચૂસે છે, જેથી છોડને થોડી રાહત થાય. આમ કીટકનો ઉપદ્રવ વધે છે. અપ્રાકૃતિક સ્વરૂપનો ખોરાક છોડમાં જવાથી છોડની શરીર રચના નબળી બને છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખાતરો નાખવાના જ નથી, જમીનના કુદરતી પોષક તત્વો મૂળને મળી રહે છે. અનાવશ્યક તત્વોનો જથ્થો છોડમાં જતો નથી, તેથી આવા કોઈ ગંધ સંકેતો હવામાં છોડતા નથી કે કીટકો આકર્ષાય. આવું જ રોગોમાં પણ છે. રાસાયણિક ખેતીને કારણે છોડની શરીર રચના નબળી પડે છે, છોડની રોગ પ્રતિકાર શક્તિ નબળી પડે છે. એવા સંજોગોમાં રોગકારકો છોડ પર હુમલો કરે છે. ખેડૂત દવા છાંટે છે રોગોને અટકાવવા માટે, પરંતુ કોઈ પણ રોગનો ઉપાય દવા નથી. પણ સાચો ઉપાય તેઓમાં રોગ પ્રતિકારક શક્તિ જન્માવવી જોઈએ, જે સુભાષ પાલેકર ખેતીમાં જ શક્ય છે. સુભાષ પાલેકર ખેતીમાં અળસિયા અને સૂક્ષ્મજીવોની દેહધાર્મિક ક્રિયાઓ વડે વનસ્પતિના મૂળ પાસે કુદરતી એન્ટીઓક્સિડન્ટ, વિટામિન અને ખનિજ ક્ષારો ઉપલબ્ધ થાય છે. આવો ઉત્તમ આહાર ઔષધિ સમાન છે, જે શરીરના રોગો પ્રતિકારક તંત્રને, અંતઃસ્ત્રાવી તંત્રને અને ચયાપચયની ક્રિયાને મજબૂત કરી ચેપી તથા બિનચેપી રોગોથી રક્ષણ આપે છે. માતા સ્વસ્થ હોય તો બાળક સ્વસ્થ હોય. તે જ પ્રમાણે ભૂમાતા જમીન સ્વસ્થ બનશે તો તેમાં ઉગનારા છોડ પણ સ્વસ્થ હશે અને તેને ખાનાર પશુ પંખી અને માનવ પણ સ્વસ્થ બનશે. સૌને જાજાથી રામ રામ.

શ્રોતા મિત્રો, આપે મેળવી કૃષિ માહિતી. પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત સામે પ્રતિકારતા, રજૂઆત હતી ખીમજીભાઈ ચંદ્રવાડિયાની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સવારના 6:50 થઈ રહી છે. ગ્રીષ્મ ઋતુની આ સવાર, અને આવો આજના દિવસે હવે જાણી લઈએ સમગ્ર દિવસ દરમિયાન પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 7:20 રજૂ થશે ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 શાસ્ત્રીય સંગીતમાં સાંભળશો સંજીવ ધારૈયાનું બાંસુરી વાદન. તેઓ પ્રસ્તુત કરશે રાગ આહિર ભૈરવ. 7:55 પર્યાવરણ વિષયક 5 અંતર્ગત હેમલ દવેની પ્રસ્તુતિ, વિષય અજાયબ ફૂલો. 8:30 નિરખને ગગનમાં કાર્યક્રમમાં ભજનો સાંભળશો બિહારીદાન હેમુદાન ગઢવીના કંઠે. 8:50 અંગ્રેજી વાર્તાલાપમાં રોડ સાઇડ એક્સિડન્ટ્સ ફર્સ્ટ લાઇન મેનેજમેન્ટ, આ વિશે વાત કરશે સ્નેહા વિજયેન્દ્રન. 9:15 ફિલ્મ સંગીતના કાર્યક્રમ મનોરંજનમાં સાંભળશો નવા ફિલ્મી ગીતો. 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં લોકગીતો રજૂ કરશે કલાકાર રઘુવીર કુંચલા. અને દુહા છંદના કાર્યક્રમમાં છપૈયા અને ભુજંગી છંદ સાથે માતાજીની આરાધના સંભળાવશે કલાકાર દિલીપ કુમાર સોયા.

શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 12 વાગે આપ સાંભળી શકશો ગુજરાતી ગીતો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, 1:15 ફોજી મિત્રો માટે જય ભારતી તથા 2:40 નોન ફિલ્મી ગુજરાતી ગીતો. આ તમામ કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. સાંજેકાલીન સભામાં 5:10 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, તેમજ 5:30 વિવિધ ભારતી કાર્યક્રમ તરાને નયે પુરાને, 6 વાગે હવેલી સંગીત, કલાકાર પોપટલાલ ગાંધર્વ, 6:30 યુવા દોસ્તોનો મનપસંદ કાર્યક્રમ યુવાણી, તેમજ 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 8 વાગે સાંભળશો ફિલ્મી ગીતો સારેગામા કાર્યક્રમમાં. 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે ફનકાર સુનિલ દત્ત પર. રાત્રે 10 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, અને ત્યારબાદ 10:30 સાંભળશો ઢળતી જાય રાત. અત્યારે 7:15 આપ સાંભળશો હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર, જે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થશે. 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. એ ઉપરાંત 9:00 તેમજ 9:05 હિન્દી તથા અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થશે. ત્યારબાદ ન્યૂઝ હેડલાઇન્સ 11:00 અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સંભળાવીશું. સાંજેકાલીન સભામાં 5 વાગે તેમજ 5:05 હિન્દી તથા અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી આપ સાંભળી શકશો. 6:00 રજૂ થશે સંસ્કૃતમાં સમાચાર. 7:50 આપ સાંભળી શકશો ગુજરાતીમાં સમાચાર, જે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. તે ઉપરાંત ન્યૂઝ બુલેટિન સમાચાર સંધ્યા રાત્રે 8:45 એટલે કે 8:45, તેમજ અંગ્રેજીમાં સમાચારનું બુલેટિન ન્યૂઝ 8:00 રાત્રે 9 વાગે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આ તમામ કાર્યક્રમો એ ઉપરાંત દેશભરના તમામ આકાશવાણીના વિવિધ કેન્દ્રોના અલગ અલગ કાર્યક્રમો આપ અમારી મોબાઈલ એપ્લિકેશન ન્યૂઝ ઓન AIR દ્વારા પણ લાઈવ સાંભળી શકો છો. આપ સાંભળી રહ્યા છો મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ પળોમાં સંસ્કૃતમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓ સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ નથી કરવા માંગતા અને આ મામલે ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ ગેરરીતિ કરશે અને સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરશો તો સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે.
1: ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં કઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી.
0: દેશ સહિત રાજ્યમાં એલપીજી ગેસની અછત વચ્ચે ઓમાનથી પોરબંદર MD-23 મલકાર હરબોદ નામનું એલપીજી ટેન્કર 18 ક્રૂ મેમ્બર સાથે ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું હતું. આ એલપીજી ટેન્કર 4000 મેટ્રિક ટન એલપીજી સાથે પોરબંદર પહોંચ્યું. આ એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો, જેને લઈને ગેસ શિપિંગ કંપનીના એજન્ટ સુરેશ સિકોત્રાએ વધુ માહિતી આપી હતી.
2: પોરબંદર બંદર ખાતે આજે MD-23 નામનું જહાજ 4000 ટન એલપીજી મિક્સચર કાર્ગો ડિસ્ચાર્જ કરવા માટે આવેલું છે, જે ગો ગેસ એટલે ગઝ ટર્મિનલમાં ડિસ્ચાર્જ થશે. આની પહેલા પણ એક વેસલ આવેલું હતું, એ પણ અમારી એજન્સીમાં જ હતું.
0: અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે તેવી જાહેરાત આરોગ્યમંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ કરી હતી.
3: 12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી, જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની, એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું. ટાટા એરલાઇન્સ દ્વારા 53.something કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે સંકળાયેલી આ વાતથી એક સારું કાર્ય પણ થશે.
0: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા અતુલ્યમ 1-4 બ્લોકના નુકસાન પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને 53.12 કરોડ ચૂકવશે. 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના અતુલ્યમ 1-4 બ્લોક્સ કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. નવીન આયોજિત અતુલ્યમ 1-7 પીજી હોસ્ટેલ બહુમાળી સ્ટ્રક્ચર સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ લાઇનને કારણે જૂનાગઢવાસીઓ વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયની માંગણી બાદ અંતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ મીટર ગેજ લાઇન બંધ કરવાનો નિર્ણય લેવાતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, ત્યારે જિલ્લા સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ રેલવે વિભાગમાં મક્કમ રજૂઆત કરતા અંતે રેલવે બોર્ડે આ 7 ફાટકો બંધ કરી મીટર ગેજ લાઇન દૂર કરવાનો નિર્ણય લીધો છે અને એક નવું સ્ટેશન ગાંધીગ્રામ વિસ્તારમાં બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત

0: અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સાંજે 7 વાગે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહ શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બિરેન પુરોહિત, અર્ચિત પટાડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મિરાંદે શાહ દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંગીત નિર્દેશન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવશે. બનાસ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરીએ પ્રતિ કિલો ફેટમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે નવો ભાવ 860 પ્રતિ કિલો ફેટ કરાયો હોવાનું બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ કહ્યું હતું.
1: વાલા પશુપાલક ભાઈઓ તથા બહેનો, આપને જણાવવાનું કે બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે DRB, મકાઈ, જુવાર, રાયડા ખોર, મોલાસીસ વગેરે તથા દાણની બેગની કિંમતોનો થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેનશ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે. હવે દૂધની ખરીદ કિંમત 845 પ્રતિ કિલો ફેટથી વધારીને 860 પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે.
0: IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ધર્મશાળા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 93 રનની અણનમ રમત રમી હતી, જ્યારે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ 43-43 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. IPL ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 1 જૂનથી 30 જૂનના સમયગાળામાં કરાશે. ઘરયાદીની કામગીરી શરૂ થાય તે પહેલા 15 દિવસ એટલે કે 17 મેથી 31 મે સુધીના સમયગાળામાં સ્વગણતરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ડાંગના 5 રાજવી પૈકીના 1 ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી KS વસાવા અને ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે સ્વગણતરી પૂર્ણ કરી ડાંગ જિલ્લાના નાગરિકોને વેબ પોર્ટલ દ્વારા સ્વગણતરી કરવા અપીલ કરી હતી. ધનરાજસિંહે લોકોને સ્વગણતરીમાં ભાગ લેવા અપીલ કરી છે.
2: આપણા દેશમાં ભવિષ્ય યોજનાઓ અને વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના તારીખ 31 મે સુધી સ્વ ગણતરી ચાલનાર છે, જેથી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા ડાંગની મારી તમામ પ્રજાને આવાહન કરું છું.
0: અમરેલી જિલ્લાના બાજડા ગામના તરુણા દેવાણીને ડ્રોન વિશે કંઈ ખબર ન હતી. સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરીને 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4,000 મેટ્રિક ટન LPG લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય

સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટ. સાંભળીએ ફિલ્મી ભક્તિ સંગીતમાં પ્રથમ ગીત અંકુશ ફિલ્મનું, અશોક ખોસલા, મુરલીધર ઘનશ્યામ વાસવાણી અને શેખર સાવકાનો સ્વર, કુલદીપ સિંહનું સંગીત, અભિલાષના શબ્દો.

મીડિયમ વેવ્સ 373.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. સવારના 7:30 થઈ રહ્યા છે. આવો સાંભળીએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. પ્રસ્તુત છે સંજીવ ધારૈયાનું બાંસુરી વાદન, રાગ આહિર ભૈરવ.

શ્રોતા મિત્રો, આ હતું સંજીવ ધારૈયાનું બાંસુરી વાદન રાગ આહિર ભૈરવ. આ સાથે જ શાસ્ત્રીય સંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ. થોડી જ પળોમાં ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું છે કે ઉત્તર વહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના માથાભારી કેસના અદાલતે વધુ 15 વ્યક્તિઓને NIAની કસ્ટડીમાં મોકલ્યા. અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ અપીલ કોઈ કોર્ટ કે આરોપીને પહેલીવાર ફોજદારી કેસમાં દોષી ઠેરવે તો તેણે સજાના મુદ્દા પર વ્યક્તિની ચૂકવણી સુનાવણી કરવી જોઈએ અને ફક્ત સજા સંભળાવવા માટે આ મામલો નીચલી કોર્ટમાં મોકલી શકાતો નથી. જસ્ટિસ KV વિશ્વનાથન અને વિજય બિશ્નોઈની બેન્ચે બળાત્કારના કેસને નવેસરથી વિચારણા માટે કલકત્તા હાઈકોર્ટમાં પાછો મોકલતી વખતે આ અવલોકન કર્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને સજા સંભળાવવા માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીને દોષિત ઠેરવ્યા પછી અપીલે કોર્ટ પોતે સજા પણ સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આજે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓના ચુકાદો સંભળાવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જય મલ્યા બાગચીની બેન્ચ આ વર્ષની શરૂઆતમાં વ્યાપક સુનાવણી બાદ આ મામલે ચુકાદો અનામત રાખ્યા બાદ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજીઓ ચૂંટણી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા SIRની કવાયતની કાયદેસરતાને પડકારે છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે સુધારો પ્રક્રિયા બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ ECIને આપવામાં આવેલી સત્તાઓ કરતાં વધુ છે. વિવાદ મુખ્યત્વે ECIની જરૂરિયાતની આસપાસ કેન્દ્રિત છે કે જે મતદારોના નામ 2002ની મતદાર યાદી અથવા 2003ની મતદાર યાદીમાંથી ગેરહાજર હતા. તેમણે ચોક્કસ રાજ્યોમાં તે વ્યક્તિ પોતાના વંશજો હોય તે સાબિત કરવું પડશે જેનું નામ તે મતદાર યાદીમાં દેખાતું હતું. અરજદાર પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ શરત વાસ્તવિક મતદારો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સ્થળાંતરિત વસ્તી જેમની પાસે અગાઉના ચૂંટણી રેકોર્ડ સાથે તેમના વંશજોના દસ્તાવેજી પુરાવા ન હોય તેમને મતાધિકારથી વંચિત કરી શકે છે. કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો UTIsમાં SIR કવાયતથી પ્રભાવિત મતદારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલીઓ ઘટાડવા માટે રચાયેલા વચગાળાના નિર્દેશો જારી કર્યા છે. ચૂંટણી સંસ્થાએ શરૂઆતમાં ચકાસણી હેતુ માટે 11 દસ્તાવેજોને ઓળખ્યા હતા, જો કે બાદમાં સર્વોચ્ચ અદાલતે SIR પ્રક્રિયા માટે વધારાના દસ્તાવેજ તરીકે આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો. ગયા વર્ષે જૂનમાં ECI દ્વારા બિહારમાં SIR હાથ ધરવાના નિર્ણય લેવામાં આવ્યા બાદ મોટાભાગની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પક્ષકારોને સાંભળ્યા પછી CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિક્કિમના નાથુલા પાસની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ નાથુલા ખાતે તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે, જ્યાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમને આ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. તેઓ બાબા હરભજન મંદિરની પણ મુલાકાત લેશે. દિવસના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મુ ગંગટોકના માનન કેન્દ્ર ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 33 વિભાગોમાં લગભગ 14,000 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. કુલ 285 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, જેમાં 199 મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને સુવર્ણ અને રજત પંદ્રક પણ પ્રાપ્ત થશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ આર્કેડિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ આર્કેડિયમમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEએ સ્પષ્ટતા કરી છે કે ઉત્તર વહીઓના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતી તેની વાસ્તવિક ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. CBSEએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલ પર કોઈ સુરક્ષા ભંગ પ્રકાશમાં આવ્યો નથી. બોર્ડે જણાવ્યું હતું કે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા વધારવા માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. બોર્ડે

0: સંબંધિતોને ખાતરી પણ આપી હતી કે મૂલ્યાંકન પ્લેટફોર્મની અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ભારતે આજે નેપાળની દેશની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 10 કેદીની કેરિયર ટ્રેક ભેટ આપી છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બિરગંજમાં ભારતના કોન્સ્યુલર જનરલ દેવી સહાય મીણા દ્વારા બિરગંજમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસાના મુખ્ય જિલ્લા અધિકારી ભોલા દહલને આ ટ્રકો સોંપવામાં આવી હતી. આ વાહનો નેપાળના સુરક્ષાદળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીની ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. માલદાના મોથાબારી ખાતે ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં કોલકાતાની એક ખાસ અદાલતે વધુ 15 વ્યક્તિઓને 5 જૂન સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે મોડી રાત્રે મોથાબારી અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની નિંદા કરી છે અને તેને અવિશ્વાસની નિશાની ગણાવી છે, કારણ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત કરાર તરફ વાટોઘાટો ચાલુ છે. અમેરિકી સૈન્યએ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા છે, જેમાં કહ્યું છે કે તે લક્ષ્યમાં મિસાઇલ લોન્ચ રાઇટ્સ અને ખાણો મુક્તિ બોટનો સમાવેશ થાય છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને બિનજરૂરી ઉલ્લેખોને ભારતે સ્પષ્ટ નકારી કાઢ્યા છે. બિનજરૂરી સંદર્ભો અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું.
1: प्रवक्ता रणधीर जायसवाल ने कहा है कि केंद्र शासित प्रदेश जम्मू कश्मीर और लद्दाख भारत के अभिन्न तथा अविभाज्य अंग हैं और हमेशा रहेंगे. प्रवक्ता ने कहा कि किसी अन्य देश को इस पर टिप्पणी करने का अधिकार नहीं है. उन्होंने कहा कि भारत चीन पाकिस्तान आर्थिक गलियारे यानी CPEC को उसकी परियोजनाओं का कड़ा विरोध करता है जो भारत के संप्रभु क्षेत्र में आती है. श्री जायसवाल ने कहा कि इस संबंध में चीन और पाकिस्तान को भारत का रुख कई बार स्पष्ट बताया जा चुका है. किया प्रवक्ता ने कहा कि भारत ने पाकिस्तान और चीन के बीच 1963 के तथा कथित सीमा समझौते को कभी नहीं मान्यता दी है. अनुपम की रिपोर्ट के साथ विश्व दर्पण समाचार के लिए शक्ति सिंह.
0: ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધતી જતી ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBI ચેરપર્સન તુહિનકાંતા પાંડેએ આજે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ જોખમ મુક્ત નથી, ભલે બજાર નિયમનકાર ભારતના દેવા બજારને વધુ ગાઢ બનાવવા અને રોકાણકારોની ભાગીદારી સુધારવા માટે મોટા સુધારો અને યોજના બનાવી રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિંધી ઉંધાળ.
2: આજના અખબારોએ ગીરમાં રોગચાળો વકરતા સિંહબાળના મોત, ઘૂસણખોરી પર અમિત શાહે આપેલું નિવેદન, ભારત અમેરિકા વચ્ચે થયેલ રેર અર્થ સંરક્ષણ માટે થયેલ કરારના સમાચારો હેડલાઇનમાં લીધા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, દેશમાં ધાર્મિક સ્તર પર વસ્તીનું સંતુલન કેમ બગડ્યું, હાઈ લેવલ કમિટી તપાસ કરશે, ઈરાન અમેરિકાનું MQ રિપેટ ડ્રોન મિસાઇલથી તોડી પાડ્યું. ગુજરાત સમાચાર લખે છે, ભારત અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર, બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ. સંદેશની હેડલાઇન છે, ઘૂસણખોરી સૌથી મોટો પડકાર, અમિત શાહ કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજીનામું આપશે, DK શિવકુમાર CM બનશે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈ તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું કે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના મોથાબારી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને NIAની કસ્ટડીમાં મોકલ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી રાજકોટ.

0: મિત્રો, આપણા રોજિંદા જીવનમાં અનેક પ્રકારના ફૂલો જોઈએ છીએ, ગુલાબ, મોગરો, ચંપો, સૂરજમુખી. પરંતુ આ દુનિયામાં કેટલાક ફૂલો એવા પણ છે જે દેખાવમાં અદ્ભુત છે, કેટલાકમાંથી દુર્ગંધ આવે છે અને કેટલાક વર્ષોમાં એક જ વાર ખીલે છે, તો કેટલાક માણસ કે પ્રાણીના ચહેરા જેવા દેખાય છે. આજે આપણે વાત કરીશું વિશ્વના એવા જ અજાયબ ફૂલો વિશે જે કુદરતની અનોખી કરામત કહેવાય છે. સૌપ્રથમ વાત કરીએ રેફલેશિયા આર્નોડીની, જે વિશ્વનું સૌથી મોટું ફૂલ માનવામાં આવે છે. આ ફૂલ ઇન્ડોનેશિયાના જંગલોમાં જોવા મળે છે. તેનો વ્યાસ લગભગ 3 ફૂટ જેટલો હોય છે અને તેનું વજન 10 કિલો સુધી પહોંચી શકે છે. ખાસ વાત એ છે કે આ ફૂલમાં કોઈ ડાળી કે પાંદડા નથી, તે બીજા છોડ પર આધાર રાખીને જીવતું હોય છે અને જ્યારે આ ફૂલ ખીલે છે ત્યારે તેમાંથી સડેલા માંસ જેવી ગંધ આવે છે. આ ગંધથી માખીઓ આકર્ષાય છે અને ફૂલનું પરાગણ થાય છે. કુદરતે જીવસૃષ્ટિ માટે કેવી અદ્ભુત વ્યવસ્થા બનાવી છે. હવે પછીનું ફૂલ છે કોપ્સ ફ્લાવર. આ ફૂલ દુનિયાના સૌથી ઊંચા અને દુર્ગંધવાળા ફૂલોમાંનું એક છે. તેની ઊંચાઈ ક્યારેક 8 થી 10 ફૂટ સુધી પહોંચી જાય છે. આ ફૂલ 7 થી 10 વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે અને જ્યારે તે ખીલે છે ત્યારે લોકો તેને જોવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. હવે જાણીએ દુનિયાનું સૌથી દુર્લભ ફૂલ એટલે કે મિડલ મિસ્ટ રેડ. આ ફૂલ દુનિયામાં માત્ર 2 જગ્યાએ જ જોવા મળે છે, એક ઇંગ્લેન્ડમાં અને બીજું ન્યૂઝીલેન્ડમાં. તેની સુંદર ગુલાબી લાલ પાંખડીઓ તેને ખૂબ જ આકર્ષક બનાવે છે. હવે વાત એવા ફૂલની જે ચામા ચીડિયા જેવું દેખાય છે, બ્લેક બેટ ફ્લાવર. આ ફૂલનો રંગ કાળો હોય છે અને તેની રચના ચામા ચીડિયાની પાંખ જેવી લાગે છે. તેના લાંબા તાર જેવા ભાગો તેને રહસ્યમય બનાવે છે. આ ફૂલ મુખ્યત્વે થાઇલેન્ડ અને મલેશિયાના જંગલોમાં જોવા મળે છે. અને હવે એક મજેદાર અને અનોખું ફૂલ જેને મંકી ફેસ ઓર્ચિડ કહેવામાં આવે છે. આ ફૂલની અંદર એવી રચના જોવા મળે છે કે જાણે કોઈ વાંદરાનો ચહેરો હોય. આ ફૂલ દક્ષિણ અમેરિકાના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે અને તેની સુગંધ સંતરા જેવી હોય છે. કુદરત કેટલી અદ્ભુત કલાકાર છે તેનું આ ફૂલ એક જીવંત ઉદાહરણ છે. નાઇટ બ્લોમિંગ સાયરસ. આ ફૂલ રાત્રે જ ખીલે છે અને સવાર થાય ત્યાં સુધીમાં કરમાઈ જાય છે. ઘણા લોકો આ ફૂલ ખીલવાની ક્ષણ જોવા માટે આખી રાત જાગતા હોય છે. તેની સુગંધ ખૂબ મોહક હોય છે અને ભારતમાં ઘણા લોકો તેને રાતરાણી સાથે પણ જોડે છે. અને હવે વાત પેરોટ ફ્લાવરની. આ ફૂલનો આકાર જાણે ઉડતા પોપટ જેવો લાગે છે. તેનું લીલું, લાલ અને જાંબલી રંગનું સંયોજન તેને આકર્ષક બનાવે છે. આ ફૂલ થાઇલેન્ડમાં જોવા મળે છે. બી ઓર્ચિડ. આ ફૂલની રચના એવી હોય છે કે જાણે મધમાખી ફૂલ પર બેઠી હોય. આ કારણે સાચી મધમાખીઓ તેની તરફ આકર્ષાય છે. કુદરતનું આ વિજ્ઞાન ખરેખર અદ્ભુત છે. મિત્રો, દુનિયાના આ અજાયબ ફૂલો આપણને શીખવે છે કે કુદરત માત્ર સુંદર નથી પરંતુ કલ્પનાથી પણ વધારે રહસ્યમય અને વૈવિધ્યસભર છે. આવી અદ્ભુત રચનાઓને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. જો જંગલો બચશે, પર્યાવરણ બચશે, તો જ આવનારી પેઢી પણ આ અજાયબીઓને જોઈ શકશે. પર્યાવરણની દૈનિક શ્રેણીમાં આજે આટલું બસ.
1: આ બસ સાંભળી પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટ અંતર્ગત વિશ્વના અજાયબ ફૂલો વિશે માહિતી પ્રસ્તુતિ હેમલ દવે પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 8 વાગી રહ્યા છે. થોડી જ પળોમાં સમાચાર પ્રભાત, હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
2: બેટા, મેં કલ અપને ભતીજે કે ઘર હોકે આયા, દેખકર હેરાન રહ ગયા કે વો લોગ દિન ભર એસી ચલા

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ.

0: લઈ લે
1: એજ લોન માંથી
0: ના લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો સમયસર ઈએમઆઈ ચુકાવો ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો
1: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે
0: તમે કોણ
2: આરબીઆઈ કહે છે
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી
4: નિરખને ગગનમાં કાર્યક્રમમાં આજે સંભળાવીએ છીએ બિહારી દાન હેમુદાન ગઢવીના સ્વરમાં ભજનો પ્રથમ રચના પુરુષોત્તમની

નિરખને ગગનમાં કાર્યક્રમમાં આજ માણી રહ્યા છો આપ બિહારીદાન હેમુદાન ગઢવીના સ્વરમાં ભજનો. કાર્યક્રમનું અંતિમ ભજન સાંભળીએ ભાટી હરજીના શબ્દો.

શ્રોતા મિત્રો, આ સાથે જ નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. આજે આપે માણ્યા કલાકાર બિહારીદાન હેમુદાન ગઢવીના સ્વરમાં કેટલાક ભજનો

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-2443931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબમાં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો ભક્તિ સંગીત.
2: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
3: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
2: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
3: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
2: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
3: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
2: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
3: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
4: This is Akashwani Rajkot. In our English program, we bring you First Line Management in Road Traffic Accidents, a talk by an advanced paramedic, Sneha Vijayendran.
5: As our country continues to develop, our roads are becoming busier than ever, filled with increasing number of vehicles and people rushing to reach their destinations quickly. But amidst this fast-paced life, one important question remains. Are we truly safe on our roads? Every year, thousands of lives are lost due to road traffic accidents and many more people suffer serious injuries. The most heartbreaking part is that many of these deaths are preventable. Road safety is not just responsibility of traffic police.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હો, આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. બુધવારની આ સવાર અને સમય થયો છે 9:15. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમની શરૂઆત કરી અક્ષય કુમાર, નિમ્રત કૌર અભિનીત ફિલ્મ એરલિફ્ટના ગીત સાથે. સંગીત અમાલ મલિક, ગીતકાર કુમાર, સ્વર અરિજિત સિંઘ અમાલ મલિકનું.

સાંભળ્યા 2015માં રિલીઝ થયેલી એક ફિલ્મ જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને વરુણ ધવન મુખ્ય પાત્રો હતા. સાયકોલોજીકલ થ્રિલર તરીકે જાણીતી ફિલ્મ બદલાપુરનું એક ગીત સાંભળીએ. દિનેશ વિજન અને પ્રિયા સરૈયાના શબ્દો છે, સચિન જીગરનું સંગીત, સ્વર આતિફ અસલમનું.

0: આર માધવન અને કંગના રણાવત અભિનીત ફિલ્મ તનુ વેડ્સ મનુ, જેનો બીજો ભાગ આવેલો તનુ વેડ્સ મનુ રિટર્ન્સ આ શીર્ષક સાથે. એ ફિલ્મમાંથી સાંભળીએ હવે પછીનું ગીત, પરંતુ ગીત પહેલા સાંભળીએ એક જાહેરાત.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
0: પ્યાર, આ છે ગીતના શબ્દો, જે લખ્યા છે રાજશેખરે. કૃષ્ણા સોલોનું સંગીત, દેવ નેગીનો સ્વર. ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ.

ચિત્ર એટલે કે પેઇન્ટિંગ્સ જોવાનો દ્રષ્ટિકોણ અને ખરીદવાની સમજ આ બંને અલગ વસ્તુ છે. આ વિષયને રજૂ કરતી એક ફિલ્મ આવેલી રોય, જેમાં અભિનેતા તરીકે હતા રણબીર કપૂર, અર્જુન રામપાલ અને અભિનેત્રી હતા જેકવેલિન ફર્નાન્ડિસ. એક ચિત્રના બે અલગ અલગ થયેલા ભાગને અલગ અલગ દેશમાં શોધવાની અને પછી ચોરવાની આખી વાત આ ફિલ્મમાં બહુ જ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. સાંભળીએ એ ફિલ્મમાંથી ગીત. અંકિત તિવારીના સંગીત અને સ્વર, અભિન્દ્ર કુમાર ઉપાધ્યાયના શબ્દો. ફિલ્મ રોય.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ માણી રહ્યા છો મનોરંજન કાર્યક્રમ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

મિત્રો, હવે સાંભળીએ પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, રણવીર સિંઘ, અનિલ કપૂર અને શેફાલી શાહ અભિનીત એક પારિવારિક મનોરંજક ફિલ્મ દિલ ધડકને દોનું એક ગીત. સુનિધિ ચૌહાણનો કંઠ છે, જાવેદ અખ્તરના શબ્દો છે, સંગીત શંકર અહેસાન લોયનું.

ગર્લ્સ લાઇક ટુ સ્વિંગ, આ હતા ગીતના શબ્દો. હવે પછીની ફિલ્મના શબ્દો છે કેલેન્ડર ગર્લ્સ. મિકા સિંહના સ્વરમાં સાંભળીએ આ ખૂબ જ જાણીતી કૃતિ.

ઈશ્વરે દરેક વ્યક્તિની શરીર રચના, શરીરનો બાંધો અલગ અલગ કર્યો છે. કોઈ વ્યક્તિ ખૂબ જ પાતળું હોય તો કોઈ વ્યક્તિનું શરીર સ્થૂળ હોઈ શકે. આ વાતને બહુ જ સહજ રીતે સામાજિક દ્રષ્ટિકોણથી રજૂ કરતી એક ફિલ્મ આવેલી દમ લગા કહેશા, જેમાં ભૂમિ પેડનેકર અને આયુષ્માન ખુરાના પ્રમુખ પાત્રો ભજવી રહ્યા હતા. એ ફિલ્મમાંથી સાંભળી હવે પછીનું ગીત જે લખ્યું છે વરુણ ગ્રોવરે, અનુ મલિકનું સંગીત, પેપોનનો કંઠ.

હવે આપણે સાંભળ્યું છે મેઘના ગુલઝાર દિગ્દર્શિત એક અદ્ભુત ફિલ્મનું ગીત, જેમાં અભિનેત્રી તરીકે કામ કર્યું છે આલિયા ભટ્ટે, સાથ આપ્યો છે વિકી કૌશલે. હું વાત કરી રહ્યો છું એ ગીતની, જે દરેક દીકરીનું લોકપ્રિય લાડીલું ગીત છે. ગુલઝારના શબ્દો છે, શંકર એહસાન લોયનું સંગીત, હર્ષદીપ કૌર, વિભા સરલ અને શંકર મહાદેવનનો સુર. ફિલ્મ રાઝી.

હવે સાંભળીએ એક બહુચર્ચિત મર્ડર કેસ પરથી બનેલી ફિલ્મ રુસ્તમનું એક ગીત. અક્ષય કુમાર અભિનીત આ ફિલ્મ સાથ આપ્યો હતો. જેનિલિયાએ સંગીત, શબ્દો અને સ્વર ત્રણે ત્રણ છે આર્કોના.

ઇલિયાના ડિક્રુઝ અને અક્ષય કુમાર અભિનીત આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ફિલ્મ હતી રુસ્તમ. હવે પછીનું ગીત આપને સંભળાવવું છે આલિયા ભટ્ટ, અલી ઝફર અને શાહરૂખ ખાન દ્વારા અભિનીત એક એવી ફિલ્મ કે જેમાં જીવનની ફિલોસોફી, સાયકોલોજી, પ્રશ્નો અને મૂંઝવણોને બહુ જ સરળ રીતે સોલ્વ કરવાની સરસ મજાની માર્ગદર્શિકા શાહરૂખ ખાનનું પાત્ર ડૉક્ટર જહાંગીર ખાન નામના એક સાયકોલોજીસ્ટ તરીકે આપે છે. ફિલ્મનું નામ છે ડિયર ઝિંદગી. અરિજિત સિંઘના સ્વરમાં આ ગીત, અમિત ત્રિવેદીનું સંગીત છે, શબ્દો કૌશર મુનીરના.

સાંભળીએ વર્ષ 2025-26ની સૌથી બહુચર્ચિત લોકપ્રિય બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધર ધરીવેંજનું આ ગીત. ખાન સાહેબ અને શાશ્વત સચદેવનો સ્વર, સંગીત છે શાશ્વત સચદેવ અને નુસરત ફતેહ અલી ખાનનું, શબ્દો નુસરત ફતેહ અલી ખાનના.

મિત્રો, કબીર, અર્જુન અને ઇમરાન ત્રણે મિત્રો સ્કૂલ અને કોલેજના સમયમાં નક્કી કરે કે તેઓ એક રોડ ટ્રીપ આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્લાન કરશે, જેના પરથી ફિલ્મ બન્યું જિંદગી ના મિલેગી દોબારા. સાંભળીએ આ ફિલ્મનું એક ગીત. શંકર એહસાન લોયનું સંગીત છે, જાવેદ અખ્તરના શબ્દો, સુરજ જગાન અને જોય બુરાનો યુગલ સ્વર.

અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ સલમાન ખાન, કરીના કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ બજરંગી ભાઈજાનનું આ ગીત. પ્રીતમનું સંગીત છે અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો, સ્વર આતિફ અસલમનો.

તો શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીશું. આપે માણ્યા કેટલાક લોકપ્રિય નવા બોલિવૂડ ફિલ્મી ગીતો. આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો થાય છે. આપ સાંભળી રહ્યા છો મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણી રાજકોટ કેન્દ્રનું પ્રસારણ.

0: મિત્રો, સવારના 7:30 થઈ રહ્યા છે. લોકસંગીતનો કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા સાંભળીએ એક જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: સાંભળીએ લોકગીત, કલાકાર રઘુવીર કુંચલા.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી

ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કલાકાર રઘુવીર કુંચલાના સ્વરમાં લોકગીતો. હવે સાંભળીએ માતાજીની આરાધના છંદ છપૈયા ભુજંગીમાં. કલાકાર છે દિલીપ કુમાર સોયા.
1: સૌપ્રથમ દુહામાં જગદંબાને યાદ કરતા એ

સોનલ માત તોજોને ચતુરાય થી માડી ચતુરાય થી ચિતરેલ ચાકળા અન તોળા બારણે બારણે બાંધાઈ બાય પણ જોને એમાં ઉણપ હોય જો આય એ તું તો રંગ રે પુરજે રવરા.

પણ સૌ સાજા તાજા ને સર્વે સુખી. એ અમાણી મોગલ નો પરતાપ તો માડી મધ દરિયે, માડી મધ દરિયે તો ફાનમાં એ જે દી હયું નોરીએ હાથમાં. એ એતે દી કે જો હે મા ખોડિયાર ને, એ હે મુને એક વાર યાદ કરે. છંદ ની અંદર જ્વાળામુખી દેવીની સ્તુતિ કરતા ચંદ વરદાય છંદ ભુજંગીની અંદર માની આરાધના કરતા લખે છે કે નમો યાદી અનાદી તુહી ભવાની, તુહી જોગ માયા તુહી બાક બાની, તુહી ધરની આકાશ વિભો પસારે, તુહી મોહ માયા વિશેષુલ ધારે, તુહી ચાર વેદમ સટમ બાસ ચિહ્ની, તુહી જ્ઞાન વિજ્ઞાન મે સર્વ ભીની, તુહી વેદ વિદ્યા ચૌદે પ્રકાશી, કલામંડ ચોવીસ કીરૂપ રાશી, તુહી રાગની રાગ વેદમ પુરાનમ, તુહી જંત્ર મે મંત્ર મે સર્વ જાનમ, તુહી ચંદ્ર મે સૂર્ય મે એક ભાષમ, તુહી તેજ મે પુંજ મે હો પ્રકાશમ, તુહી શોષની પોષની તીન લોકમ, તુહી જોગની સોવની દૂર દોષમ, તુહી ધર્મની કર્મની જોગ માયા, તુહી ખેચરી ભૂચરી વજ્ર કાયા, તુહી રિદ્ધિ કી સિદ્ધિ કી એક દાતા, તુહી જોગીની ભોગીની હો વિદાતા, તુહી ચાર વાની તુહી ચાર ખાની, તુહી આત્મા પંચભૂતમ પ્રમાની, તુહી સાત દ્વીપમ નવે ખંડ મંડી, તુહી ઘાટ યોઘાટ બ્રહ્માંડ દંડી, તુહી ધરની આકાશ તું બેદ બાની, તુહી નિત્ય નવ જોબ ના હો ભવાની, તુહી ઉદ્ર મે લોક તીનું ઉપાવે, તુહી છન મે પાન ખાનમ પાવે, તુહી એક અનેક માયા ઉપાવે, તુહી બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ કહાવે, તુહી માત હો એક જ્યોતિ સ્વરૂપમ, તુહી કાલ મહાકાલ માયા વિરૂપમ, તુહી હો રંકાર ઓંકાર બાની, તુહી સ્થાવરમ જંગમ પ્રોષ પાની, તુહી તું તુહી તું તુહી એક ચંડી, હરિશંકરી બ્રહ્મ ભાષે અખંડી, તુહી કચ્છ રૂપમ ઉદદી બિલોહી, તુહી મોહિની દેવ દેતા વિમોહી, તુહી દેહવારા દેતી ઉપાયી, તુહી લે ધરાથંભ ડાઢા ઉઠાઈ, તુહી વિપ્ર હુમે સુરાપાન ટાયરો, તુહી કાલ બાજી રચી દૈત માર્યો, તુહી ભારચા ઇન્દ્રકો માન હાર્યો, તુહી જાય કે ભૃગુ કો ગર્વ ગાર્યો, તુહી કામ કલ્લા વિષે પ્રેમ ભીની, તુહી દેવ દેતા દમી જીત દેની, તુહી જાગતી જ્યોતિ નિંદ્રા ન લેવે, તુહી જીત દેની સદા દેવ સેને, અજોની ન જોની ઉસાસી ન સાસી, ન બેઠી ન ઊભી ન પોઢી પ્રકાશી, ન જાગે ન છોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન છંતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની, કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, ઉદાનમ અપાનમ અછેહી ન છેહી, ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી, વિદેહા ન દેહા ન રૂપા ન રેખી, ન કાયા ન માયા છાયા વિશેખી, ઉદાસી ન આસી નિવાસી ન મંડી.

0: जंग में जीत दे माँ भवानी जी रे, जंग में जीत दे माँ भवानी। ત્યારબાદ મહાદેવની સ્તુતિ કરતા કવિ સૈનિકા છંદની અંદર લખે છે કે ગંગ બાર જટ ધાર મંડ યમ યાદ યંગ સંગ લીન ચંડ યમ બાલચંદ બિંદ લાલ જ્વાલ યમ કાંગ નમ ભુજંગ મુંડ માલ યમ સુલ પાન હેપી નાક સજ નમ ડાક ડમ રોય વાજ બજ નમ જંગ જીત નિત ભંગ ખાવ નમ રૂપાલ પ્રેત બાલ કો ખિલાવ નમ વ્યાલ યાલ ખાલ લીન વાસનમ કેહરી બિછાત કિન આસનમ અંગ કો વિભૂતિ રંગ ચઢિયમ અંગ કો વિભૂતિ રંગ ચઢિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દઢિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દઢિયમ સુફી સંત સાઈદીન દરવેશ જેમણે મનુષ્ય અવતાર મેળ્યો છે અને પ્રભુ ભજન નથી કર્યો એને પ્રભુ ભજન કરવા માટેની પ્રેરણા આપતા છંદ છવૈયાની અંદર વર્ણનમાં કહે છે કે બિગરી બિગરી કિનકી બિગરી ઇનકી બિગરી ઇનકી બિગરી એ જિન નામ લિયો ન ભજો ભવતારન શ્યામ બિના જ સુની નગરી એ વાકી રાત લૂટે કુન ભેર કરે અબ આપ ફટો ન લગે થિગરી એ સાઈ દીન કહે નિજ નામ લિયા બિન ના સુધરે બિગરી બિગરી ભઈ ના સુધરે બિગરી બિગરી
1: શ્રીમંત્ર આપ સાંભળી રહ્યા હતા દુહા છંદ છપૈયા ભુજંગી જેવા છંદમાં માતાજીની તેમજ શિવ આરાધના વિશે દિલીપ કુમાર સોયાની પ્રસ્તુતિ. તો આ સાથે જ લોકગીત અને દુહા છંદનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ.

શ્રોતા મિત્રો, સવારના 11 વાગી રહ્યા છે. થોડી જ પળોમાં ન્યૂઝ હેડલાઇન્સ અને ત્યારબાદના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું બપોરના 3 વાગ્યા સુધી.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલાં વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત, શકમંદોની અટકાયત કરાઈ. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર પહોંચ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આકાશવાણીના 90 વર્ષોની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સુગમ સંગીત સમારોહનું આયોજન. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટ

0: ભેટમાં આપ્યા અને ઇરાને દક્ષિણ ઇરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મિત્રો સવારના 11 વાગીને 2 મિનિટ થઈ છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે હરજાઈ ફિલ્મમાં લતા મંગેશકરનો સ્વર સાંભળ્યો. કાર્યક્રમમાં આગળ સાંભળે યસુદાસના સ્વરમાં નૈયા ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આશા ભોસલેના સ્વરમાં હમસાયા ફિલ્મનું ગીત સાંભળ્યું. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ત્રિશુર ફિલ્મમાં લતા મંગેશકર અને યસુદાસનો યુગલ સ્વર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આશા ભોસલેના સ્વરમાં મનોરંજન ફિલ્મનું ગીત સાંભળ્યું. ફિલ્મ સંગીતના આજના કાર્યક્રમમાં આપે હર જાઈ, નૈયા, પ્રેમ પર્વત, ત્રિશુલ, હમસાયા અને મનોરંજન આ ફિલ્મના ગીતો સાંભળ્યા. કલાકારો હતા લતા મંગેશકર, આશા ભોસલે અને યસુદાસ. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ રોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: 354.10 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, 11:30 થઈ છે. પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગીતો સાંભળીએ તે પહેલા એક સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શ્રોતા મિત્રો, હરિહરણના સ્વરમાં હમણાં જ આપે ગેરફિલ્મી હિન્દી ગઝલ સાંભળી. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ હરિહરણના સ્વરમાં ગેર ફિલ્મી હિન્દી ગઝલ સાંભળી રહ્યા હતા. આ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. મિત્રો, આજના કાર્યક્રમમાં આપે જગજીતસિંહ, ચિત્રાસિંહ અને હરિહરણના સ્વરમાં કેટલીક ગેર ફિલ્મી ગઝલો સાંભળી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં મુખ્ય સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. દેશના વિવિધ ભાગોમાં વધી રહેલા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાની રાખવા અપીલ કરી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કાલુપુર ફ્લાયઓવર પર 45 મીટર લાંબા સેગમેન્ટલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે. જાપાનના ટોકિયોમાં ભારતીય દૂતાવાસે ભારત જાપાન નેક્સ્ટ જનરેશન પાર્ટનરશીપ સેલિબ્રેટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલા વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત, શકમંદોની અટકાયત કરાઈ. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. ભારત અને રોમાનિયાએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ પર સંયુક્ત સમિતિની બીજી બેઠક યોજી. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, રાજકોટ અને ભુજ.
2: શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિની શાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આજે આપણા સૌનું સદભાગ્ય છે કે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એક એવી વિભૂતિ ઉપસ્થિત છે કે જેમનો અવાજ દાયકાઓ સુધી ગુજરાતના ખૂણે ખૂણે ગુંજતો રહ્યો. ગુજરાતના પ્રસારણ જગતનો એક સુવર્ણ ઇતિહાસ કે જેમનો જન્મ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ એની પહેલા થયેલો એવા 92 વર્ષીય આદરણીય સમાચાર વાચક નલિનીબેન શાહને વંદન અને આજના કાર્યક્રમમાં હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત.
1: નમસ્તે શ્રોતા મિત્ર, મને ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે હું આ સ્ટુડિયોમાં બેઠી છું. વર્ષો આ સ્ટુડિયોમાં અમે બેઠા અને ઘણું કામ કર્યું છે, પણ અત્યારે એક જુદી જ લાગણી અનુભવાય છે કે જ્યારે માઇક મારી સામે છે, મારી જોડે દેવાંગ છે.
0: નલિનીબેન, આજે 92 વર્ષે પણ આપ આટલા એક્ટિવ છો એનો આનંદ છે, તો આપની તંદુરસ્તીનું રહસ્ય શું?
1: તંદુરસ્તીનું રહસ્ય હંમેશા હસતા રહેવાનું અને બધું જ ખાવાનું, પણ ઓછું ખાવાનું. અને તમારા જીવનમાં જ્યારે કોઈ પણ પ્રસંગ આવે ત્યારે એ સ્વીકારવાનું. અત્યારે મારી આ 92 વર્ષની ઉંમરે આવે છે નાના મોટા તબિયતના પ્રોબ્લેમ્સ, પણ મને કોઈ પણ બોલાવે પાર્ટી અગર તો કઈ સોશિયલ વિઝિટમાં તો હું કાયમ જઉં છું. એટલે જયારે દેવાંગે મને કહ્યું કે તમે આવશો તો મેં ચોક્કસ હું આવીશ.
0: આકાશવાણીમાં કર્મચારી તરીકે સેવા આપવાનું કેવી રીતે શક્ય બન્યું નલિનીબેન?
1: એકચ્યુઅલી એવું હતું કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન 1949માં શરૂ થયું અને ગુજરાત કોલેજની નજીક અમારો સ્ટુડિયો હતો આકાશવાણીનો. એટલે એ વખતે ડ્રામા આર્ટિસ્ટ તરીકે એટલે નાટકના કલાકાર તરીકે મેં ઓડિશન આપી હતી અને એમાં મેં એક નાટક રાતના 9:30 વાગ્યું કરેલું અને 15 રૂપિયાના કોન્ટ્રાક્ટથી મને એ નાટકમાં મેં ભાગ લીધેલો.
0: લાઈવ ચાલતું હતું
1: એ વખત, રેકોર્ડિંગ હતું જ નહીં. એટલે જે ભૂલ થાય એ તમારે સ્વીકારી લેવી પડે.
0: તો નલિનીબેન, તમે 49માં નાટક વિભાગ દ્વારા પ્રવેશ કર્યો, એ પછી આગળ આકાશવાણી સાથે જોડાણ કેવી રીતે થયું?
1: આકાશવાણીમાં મારે પછી એવું થયું કે 1955ની આસપાસ અમારે કેઝ્યુઅલ એનાઉન્સરની ઓડિશન માટેની રેડિયો પર જાહેરાત આવી અને એ વખતે અમારી જોડે લગભગ 15-20 જણા હતા ઓડિશનમાં. એમાં રંગભૂમિના દિગ્ગજ કલાકારો અંશુયા ચોકસી, કલાશાહ અને બીજા ઘણા એવા હતા. એટલે જયારે એ લોકોને મેં જોયા ઓડિશનમાં તો મને થયું કે મારો કોઈ એમાં ચાન્સ લાગે નહીં. પણ પછી જયારે ઓડિશન પતી ગઈ ત્યારે અમે 3 જ જણ સિલેક્ટ થયા અને ત્યાં એક મિસ્ટર લાલ કરીને ઓફિસર હતા, એમણે મને પૂછ્યું કે તમે કંઈ કરો છો? તો એ વખતે હું પણ સ્કૂલમાં જોબ કરતી હતી અને પછી એમણે મને કહ્યું કે જો બેન, આ કાયમની નોકરી નથી, આ ટેમ્પરરી નોકરી છે, અને કેઝ્યુઅલ એટલે તમને જયારે અમે બોલાવીએ ત્યારે આવવાનું, એટલે તમે કોઈ નોકરી તમારી કરતા હો તો છોડશો નહીં. તો કે ના ના, હું આવીશ. પછી કે ક્યાંથી જોડાશો? તો મેં કહ્યું આજથી. તો કે ના, કાલથી આવજો તમે. એટલે 21 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 7 દિવસનો એ કોન્ટ્રાક્ટ 1955માં મારો થયો અને એ કોન્ટ્રાક્ટ પછી આગળ વધતો જ રહ્યો અને 1956માં અમને લોકોને કન્ફર્મ કર્યા, પરમેનન્ટ કર્યા એ રીતે.
0: તો નલિનીબેન, બહુ સરસ વાત કરી આપે કે આપે એક હંગામી ધોરણે આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું અને પછી તમારું કન્ફર્મેશન થયું, તો એ પછી ન્યૂઝ રીડરમાં કેવી રીતે આવ્યા?
1: એ ન્યૂઝ રીડર અમારી પ્રમોશન જોબ હતી, એટલે મેં લગભગ 20 વર્ષ એનાઉન્સર તરીકે કરી નોકરી.
0: 20 વર્ષ
1: કરી લગભગ 78માં કે 77માં હું ન્યૂઝ રૂમમાં આવી અને એનાઉન્સરમાં એ વખતે નામ નહોતા બોલતા કે નલિની શાહ કે રતન પરીખ કેવી રીતે, પણ અમારા અવાજથી એ લોકો ઓળખતા
0: હતા.
1: અને પછી એમાં કોઈક વાર અમારું કોઈ જગ્યાએ કઈ નામ આવે નાટકમાં કે એમ, તો પછી ખબર પડે કે આ નલિનીબેન, કે આ રતનબેન, કે આ ઉમાબેન એ રીતે. એટલે અમારી ઓળખાણ અવાજની હતી.
0: તો નલિનીબેન, મને એ સવાલ થાય કે તમારી સાથે એ વખતે એનાઉન્સર્સ બીજા કોણ હતા?
1: મારી જોડે તો બીજા બધા ઘણા આવ્યા, પણ જયારે હું જોઈન થઈ ત્યારે ઉમા ઓઝા, શી વોઝ અ સિનિયર એનાઉન્સર અને એમનો અવાજ પણ બહુ જ જાણીતો.

0: આવતો હતો અને ઉમા ઓઝાનું નામ પડે એટલે બીજા બધા પાછળ પડી જાય એવું એટલું સારું એમનું નામ હતું. અને એ પછી જયારે અમે લોકો જયારે રેગ્યુલરમાં જોઈન થયા ત્યારે અસીના કાદરી હતા, સુધા માળવદે હતા, અરુણા જોશી હતા, ભાર્ગવ મહેતા હતા. અને એનાઉન્સરને તો દિવાળી હોય કે ભાઈબીજ હોય તો આવવું જ પડે ડ્યુટી પર. અને પછી બધા પોતપોતાની રીતે એડજસ્ટ કરીએ અને સરસ રીતે અમે એનાઉન્સર તરીકે નોકરી કરી.
1: એટલે એવું કહેવાય કે જેમ બોર્ડર ઉપર જવાનો છે એ રીતે કામ કરે છે રાત દિવસ હોયા વગર. એનાઉન્સરે ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય કે કોઈ પણ તહેવાર હોય અથવા તો ફેમિલીમાં કોઈ પણ સારો માઠો પ્રસંગ બન્યો હોય પણ એની ડ્યુટી એને કરવી જ પડે, એની ડ્યુટી એસાઇન થયેલી હોય એટલે એ સમય એને આવી જ જવું પડે. તો નલિનીબેન, તમે જયારે પહેલું ન્યૂઝ બુલેટિન વાંચ્યું હશે ત્યારે કેવો રોમાંચ થયેલો આપને?
0: એક જયંત દેસાઈ કરીને અમારી એડિટર હતા, તો જયંતભાઈ મને કહ્યું કે હવે તમે એનાઉન્સમેન્ટ ભૂલી જાઓ, હવે તમે તટસ્થ રીતે ન્યૂઝ વાંચતા શીખો. અને મેં ન્યૂઝ પહેલું બુલેટિન આપ્યું એ પહેલા મેં ન્યૂઝ કેવી રીતે વંચાય એની પ્રેક્ટિસ જયંતભાઈ દેસાઈ જોડે કરી હતી. ને જયંતભાઈ નવરંગ ધોળકે હતા એ વખતે, નવરંગભાઈ તો દિલ્હી પણ ન્યૂઝ વાંચતા હતા એ રીતે. અને પહેલું બુલેટિન વાંચ્યું તો બહુ જ આમ આપણે કહેવાય ને કે એકદમ થોડો કોન્ફિડન્સ થોડો ઓછો થાય બધું થાય, પણ બધા ન્યૂઝ પતી ગયા 10 મિનિટના, પહેલા તો 5 મિનિટના વાંચ્યા સવારના. તો પછી બધાએ કહ્યું કે ના ના સરસ વંચાયા છે. અને એ વખતે જે અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા સુરેશભાઈ ઠાકોર કદાચ હતા, પછી એમનો પણ ફોન આવ્યો કે કેરી ઓન, સારું વાંચાયું છે.
1: એ રીતે તો નલિનીબેન આપના સમયમાં આકાશવાણી એ એકમાત્ર એ માહિતી મનોરંજન અને સમાચારનું માધ્યમ હતું, તો શ્રોતાઓનો કેવો પ્રેમ મળતો હતો આપને?
0: શ્રોતાઓનો જે અમને પ્રેમ મળ્યો છે ને એવો તો મારા કુટુંબીજને હવે પણ મને નહીં આપ્યો એટલો પ્રેમ શ્રોતાઓ અમને આપ્યો.
1: બિલકુલ.
0: અને 7:05 મોર્નિંગ બુલેટિન લગભગ હું વાંચતી હતી સવારે, બધા બીજા બધા હતા, સુભદ્રાબેન ભટ્ટ હતા, લેમ્યુએલ હેરી, અમે 3 જણ હતા. એ વખતે કેઝ્યુઅલ ન્યૂઝ રીડર નહોતા અમારે, તો અમે 3 માંથી વાંચતા હોઈએ, પણ અમે 3 માંથી જે વાંચે એ બધા જોડે એક ઘરોબો થઈ ગયો હતો શ્રોતાઓને. અને ધારો કે મહિના સુધી હું કઈ બહાર ગઈ હો કે બહારગામ, તો શ્રોતાઓ પૂછે કે ભાઈ નલિની શાહ ક્યાં છે કે સુભદ્રાબેન ક્યાં છે.
1: તમારી હાજરીની નોંધ લે,
0: અમારી હાજરી અને ગેરહાજરી બંનેની નોંધ લેવાય.
1: બિલકુલ. તો નલિનીબેન એ જમાનામાં તો ટીવી તો હતા નહીં, એટલે ગામના ચોરે રેડિયો મૂકેલો હોય અથવા તો કોઈના ઘરમાં રેડિયો હોય અને બધા રેડિયોની આસપાસ ગોઠવાઈ જતા હતા. તો કોઈ એવો ખાસ પ્રસંગ જો તમને યાદ આવતો હોય, કે કારણ કે એ માહોલ આખો અલગ હતો, તમે જે સુવર્ણ યુગમાં એ સમય પસાર કરેલો છે, તો એવો કોઈ પ્રસંગ યાદ હોય તો?
0: અમે પેટલાદમાં એક પ્રોગ્રામ કરવા ગયેલા, તો આવું નમસ્તે મેં કર્યું એટલે કે આ તો નલિની શાહ બોલે છે, એટલે અવાજથી ઓળખ્યા. હવે એ આખા ગામના લોકો પ્રોગ્રામ પત્યો પછી મને મળવા આવ્યા કે અમે તમને જોયા એમ, કે બહુ આનંદ થયો ને એ રીતે એમ. અને એ રીતે એટલે અમારું અવાજથી ઓળખાણ હતી, પછી ન્યૂઝ વાંચ્યા પછી અમારા નામથી પણ ઓળખાણ થઈ.
1: રેડિયો એ વખતે લાયસન્સ પણ હતું રેડિયોમાં.
0: હા, 15 રૂપિયા લાયસન્સ
1: હતું. કારણ કે એ સમય એવો હતો કે રેડિયોમાં તમારે સાંભળવું હોય તો તમારે લાયસન્સ લેવું પડે, 15 રૂપિયા ભરવા પડે. અને ગામમાં એમ એક ચોરો એટલા માટે કીધું કે ગામમાં એક જ જગ્યાએ રેડિયો હોય અને બધા લોકો ગામ લોકો ત્યાં સાંજના તમારા પ્રાદેશિક સમાચાર સાંભળવા માટે કે ખેડૂત મંડળનો કાર્યક્રમ સાંભળવા માટે બધા જ ભેગા થતા હોય, એટલે એ ચોરે આવતા હતા. તો 1936 થી 2026 આ 90 વર્ષમાં રેડિયોના માધ્યમમાં તમે કેવા બદલાવ જોયા?
0: જો રેડિયોના માધ્યમમાં ગમે તેટલા બદલાવ આવ્યા, બધી ટેકનિક વધી. અમે ન્યૂઝ વાંચતા હતા ત્યારે અમે ખાલી વર્ણન કરીએ, હવે તમે લોકો વિડીયો પણ મૂકી શકો. પણ અમે જે તાદૃશ્ય ચિત્ર આપતા હતા રેડિયોમાં અને જે અવાજથી અમારા લોકો ખુશ થતા હતા એ, અને અત્યારે મને એવું લાગે છે કે અત્યારે ઘણી જ આગળ વધી ગયા છે રેડિયોમાં. અને અત્યારે સ્પર્ધા પણ ઘણી છે,
1: સ્પર્ધા ઘણી બધી થઈ ગઈ, સોશિયલ મીડિયા પણ એટલું,
0: અને એટલા બધા ઘણા બધા દૂરદર્શનના સમાચાર થયા, બધું થયું. પણ આકાશવાણી રેડિયોનું એક મહત્વ તો રહ્યું છે, કારણ કે તમે ગામડે જાઓ અને ત્યાં આગળ લાઇટો ના હોય તો પણ એ લોકો ગમે તે પેલું કરીને ટીવી ના જોઈ શકાય, પણ 10 મિનિટના સમાચાર સાંભળી શકાય.
1: બિલકુલ, આજની તારીખમાં પણ તમે ગામડામાં જાઓ તો લોકો

0: ઉપર જતા હોય તો રેડિયો એમના ખભે
1: ભરેલો હોય, પોકેટ રેડિયો હોય,
0: પોકેટ રેડિયો પણ હોય ને, હવે તો મોબાઈલમાં પણ આવી ગયા છે,
1: મોબાઈલમાં પણ આવી ગયા,
0: એટલે એ બધા એટલા સમૃદ્ધ થઈ ગયા છે કે મોબાઈલમાં પણ હવે રેડિયો સાંભળતા થઈ ગયા છે.
1: એટલે રેડિયોની મહત્વ તો એનું એ જ રહ્યું છે,
0: એનું એ જ રહ્યું છે. તો નલિનીબેન, કોઈ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે અથવા તો કોઈ એવા ખાસ પ્રસંગે જ્યારે સમાચાર વાંચવાના હોય તો એક સમાચાર વાચક તરીકે તમારી મનોસ્થિતિ કેવી હોય છે?
1: જો અંતરમાં દુઃખ તો થાય, કોઈ પણ તોફાન થયું હોય, કોઈ આપણે રાયટ્સ બહુ થતા હતા એ વખતે, તો એ વખતે કોઈ 10 જણ ગુજરી ગયા છે કે 5 જણને ભાગ્યું છે કે એ થયું, તો અંદરથી દુઃખ થાય. પણ આપણા જે ઇમોશન્સ ગણો કે જે લાગણીઓ છે એ આપણે ન્યૂઝમાં અગર તો માઇક પર જઈએ ત્યારે નહીં બતાવવાની. એ વખતે આપણે એક સમાચાર વાચક છીએ અને તટસ્થ રીતે આપણે આમાં અંદરથી આપણે પહેલા થયેલા છે, વ્યથિત થયા છે કે દુઃખી થયા છે, પણ એ આપણે શ્રોતાઓને બતાવવાની જરૂર નથી.
0: એટલે તમારી ફિલિંગ્સ પર તમારે એકદમ કંટ્રોલ કરવો પડે,
1: ફિલિંગ્સ પર કંટ્રોલ કરવો પડે.
0: તમારા ઘરની અંદર કોઈ એવો પ્રસંગ બનેલો હોય અથવા તો તમને પોતાને પણ ઠીક ના લાગતું હોય, પણ તમે જ્યારે ઓન એર જાઓ છો, માઇક્રોફોનની સામે આવો છો, ત્યારે તમે બધું જ ભૂલીને તમારા માટે સર્વસ્વ તમારા શ્રોતાઓ છે,
1: અને માઇક
0: માઇક છે તો શ્રોતાઓ છે, એટલે માઇક માધ્યમ છે એમના સુધી પહોંચવા
1: માટેનું, શ્રોતાઓ મારા,
0: એટલે ત્યાં તમે બિલકુલ કોઈ પણ ઇમોશન્સ કંટ્રોલ કરીને એમના સુધી તમે સમાચાર પહોંચાડો છો. તો નલિનીબેન, સમાચાર તો હંમેશા લાઈવ જ અપાય છે, રેકોર્ડિંગ તો આપણે કરતા નથી, જીવંત જ અપાય છે. તો આ સમાચાર વાંચતા વાંચતા કોઈ એવો રમૂજી કે કોઈ એવો ચેલેન્જિંગ પ્રસંગ જો તમને યાદ આવતો હોય તો?
1: એમાં તો અમારે ન્યૂઝ પણ વાંચતા હતા ને, એ પછી અમારે દરેક જિલ્લાના સમાચાર વાંચવાના હોય, તો એમાં એક પ્રસંગમાં એવું થયું કે સવારે 7:30 હું સમાચાર પત્ર વાંચતી હતી, તો એમાં ગામ ભુજિયા એક આવ્યું. હવે ગામ ભુજિયા આવ્યું, ટાઈપ કરેલું નહોતું, પહેલાનું હેન્ડ રિટન અક્ષર હતા, તો પછી મેં ભુજિયાના બદલે ભજીયા વાંચ્યું. પછી મેં તરત ભજીયાના બદલે ભુજિયા સુધારી તો લીધું, પણ 7:20 જેવી વાંચીને બહાર આવી, પહેલા તો અમારા ઇન્ચાર્જ હોય એડિટર મને કે શું હતું તમારે આજે ભજીયા કેમ યાદ આવી ગયા, મંગાઈ આપું તમને ખાવા માટે, એ તો પતિ ગયું જાણે. પછી લિસનર્સના ફોન આવવા માંડ્યા, પછી સવિનય વિનંતી કે આવતું તું એ વખતે, શ્રોતાઓના પત્રો આવ્યા કે ક્યાં નલિનબેન ઊંઘમાં આવ્યા હતા કે શું. એટલે એ મારા જીવનનો એક મોટો પ્રસંગ કે એક આપણી નાનકડી ભૂલ પણ લોકો સાંભળે છે અને એનું ધ્યાન રાખે છે,
0: ધ્યાન રાખે છે અને એ સમજે પણ છે કે કદાચ એ તો બોલવામાં આવું થતું હોય,
1: બોલવામાં થઈ જાય ભૂલ, એટલે એ લોકો આપણી ભૂલ તો માફ કરી, પણ ભૂલને એને એમને પહેલી પણ કરી, હાઇલાઇટ બી કરી કે ભાઈ કેમ શું થયું.
0: બિલકુલ બિલકુલ. તો નલિનીબેન, અત્યારે આવો એક સરસ મજાનો માહોલ ઉભો થયો છે, તો તમે એ વખતે જે પ્રાદેશિક સમાચાર વાંચવાની શરૂઆત કરતા હતા એની એક ઝલક અમારા શ્રોતાઓને આપશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, પ્રાદેશિક સમાચાર નલિની શાહ આપે છે. આજના મુખ્ય મુખ્ય સમાચારો આ પ્રમાણે છે. આકાશવાણીના સ્ટુડિયોમાં 32 વર્ષ પછી નલિની શાહ ન્યૂઝ વાંચે છે અને દેવાંગ ભટ્ટ એમનો ઇન્ટરવ્યુ લે છે, એ અમારા મુખ્ય સમાચાર છે.
0: તમે સમાચાર વાંચતા હો અને છેલ્લી ઘડીએ કોકના ખરાબ અક્ષરમાં લખાયેલા પેલો ફ્લેશ, તમે જે ફ્લેશની વાત કરી, એવો કોઈ ફ્લેશ આવે એટલે આજના જમાનામાં એને પેલું બ્રેકિંગ ન્યૂઝ કહે છે.
1: અમે ફ્લેશ કહેતા હતા,
0: આપણે બોલતા હોઈએ છીએ કે હમણાં જ મળતા સમાચાર મુજબ, અને એ ગમે એવા અક્ષરે ઝડપથી લખાયેલું પેજ તમારી પાસે આવે, તો એ વખતે તમે કેવી રીતે કંટ્રોલ કરીને કોઈ પણ શ્રોતાને ખબર ના પડે એવી કેવી રીતે વાંચતા હો, એના માટે કેવી તૈયારી કરતા હો?
1: અમે એવો પ્રયત્ન કરીએ અને એ વખતે સમાચાર વાંચતા ફેડર ડાઉન કરી દઈએ, સહેજ જસ્ટ, અને આમ સહેજ જોઈ લઈએ કે શું થાય, કે આપણને એક અક્ષર ઉકલવાની કોઈ વાર પ્રશ્ન હોય, અને એમાં હું એવું કહું કે મારા અક્ષર બહુ જ ખરાબ હતા, એટલે જે ન્યૂઝ રીડર ન્યૂઝ વાંચવા જાય કે કઈ ફ્લેશ આવે તો નલિનબેન ના મોકલશો અક્ષરમાં, એ પણ એક અમારી રમૂજ હતી.
0: જી બિલકુલ, એટલે એમ કહી શકાય કે તમારા અક્ષર કોઈ વાંચી ના શકે, પણ તમે બીજાના અક્ષર, કારણ કે તમારા અક્ષર એવા તમે બીજાના બધાને વાંચી શકો,
1: બીજા બધાને મોટા અક્ષરે, હું પણ મોટા અક્ષરે લખું તો પણ પ્રોબ્લેમ થતા લોકોને એ રીતે.
0: અને આ બધી વસ્તુઓ નલિનીબેન મને યાદ છે કે જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ જયારે આવતું હતું એ વખતે તો એટલા બધા આંકડાઓ, એ સ્થળોના નામ, કયા ઉમેદવાર છે, કોણે કોણ કોની સામે કેટલા મતોથી

0: આગળ છે અથવા તો વિજય મેળવ્યો, એટલે એ આખી ઘટનાઓ જે ઓન ટોઝ રહેવું પડતું હતું આખા ન્યૂઝ રૂમે, તો એની થોડીક વાત કરો કે આ માહોલ કેવો હતો
1: એમાં. એ વખતે માહોલમાં શું થતું હતું કે 9 જણ તો અમે કે 7 જણ નો અમારો સ્ટાફ હતો, એમાં પછી એક્સ્ટ્રા સ્ટાફ ને પણ બોલાવે
0: જી,
1: પણ એમ આટલા મતોથી જીત થઈ છે કે આટલા મતોથી હાર થઈ છે એમાં કોઈ વાર આવે કે 38,000 કે 35,000 એ આંકડા. હવે એક વાર એવું બન્યું કે એ આંકડા જે ભાઈ લખતા હતા એમાં એ લખવા એ ભાઈની જ ભૂલ હતી અને ટાઈપિસ્ટ ની ભૂલ હતી. અને જયારે મારી પાસે વાંચવા આવ્યું ત્યારે તો આપણે એ વખત તો વાંચતા હોય તો ફ્લેશ જેવું તમે બ્રેકિંગ ન્યૂઝ કહો છો એવું હતું, એટલે એમાં લખ્યું કે 800,000 એટલે મેં એ વાંચ્યું. વાંચીને બહાર આવી એટલે ફોન આવ્યો, એક કાંતિ પટેલ કરીને હતા, સારા મોટા વિવેચક પણ હતા અને કોમેડિયન બધા સ્ટેજ પર ને બધું. ફોન આવ્યો, નલિનભાઈને શું થયું કેમ આંકડા એમને ખબર ના પડે? પછી પેલા અમારા એડિટર કે સોરી સોરી. પછી મેં બધું પતી ગયું પછી મેં કાંતિભાઈને ફોન કર્યો. મેં કહ્યું કે કાંતિભાઈ તમે જયારે સમાચાર વાંચતા હો ત્યારે તમારી બુદ્ધિ ચાલતી નથી હોતી, તમારી ફક્ત અક્ષર પર જ હોય છે. પછી એમણે કહ્યું કે ના તમારી વાત સાચી છે.
0: ઘણા બધા એવા પ્રસંગો હશે. તો નલિનીબેન આપે ઉદ્ઘોષિકા તરીકે પણ કામ કર્યું છે, તો તમારા ધ્યાનમાં અથવા તો તમને કાયમ યાદ રહી ગયું એવી કોઈ કોન્સર્ટ વિશે થોડી વાત કરો.
1: હા, આમંત્રિત મહેમાનોમાં અમારે અમે 9 એનાઉન્સર્સ હતા, એમાંથી અમને એનાઉન્સમેન્ટ માટે બોલાવતા હતા. હવે એ વખતે એવું થતું હતું કે સરસ માહોલ જામ્યો હોય અને સરસ એનાઉન્સમેન્ટ બધા કરવાની હોય, લોકો અમને આકાશવાણીના પ્રોગ્રામ માટે લોકોને બહુ મોહ હતો કે આવી જઈએ એ રીતે. તો એ વખતે અમારા જમાનામાં પિનાકીન ઠાકોર, નંદકુમાર પાઠક એ બધા સરસ લેખકો કવિઓ હતા. તો એક વખત આવો કોઈ પ્રોગ્રામ હતો સુગમ સંગીતનો, તો મેં એ વખતે સુરેશભાઈ ઠાકોર અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા, તો મેં એમને એવું કહ્યું કે ભાઈ અમારો અવાજ તો સારો છે પણ અમારી લેખન શક્તિ એટલી કગળ, લેખન કળા અમારી એટલી સારી નથી. તો સુરેશભાઈ કહે કે એ અમે ડિસાઇડ કરીશું, તમારી સ્ક્રિપ્ટ તો અમે વાંચવાના છીએ અને અમને સારું નહીં લાગે તો અમે પિનાકીનભાઈ કે નંદકુમારભાઈની મદદ લઈશું, પણ તમે તો પ્રયત્ન કર્યો છે. અને એ જે સુરેશભાઈ મને કહ્યું એની અસર મારા જીવનમાં કાયમ માટે પડી કે હું લખતા શીખી, જે કોમ્પેરિંગ કરો કે જે વખત હું આપણે જે કહો એ લખતા શીખી.
0: ટૂંકમાં એમ કહી શકાય નલિનીબેન કે આકાશવાણીમાં તમે જયારે ભરતી થાવ છો ત્યારે તમારી આવડતને કારણે થાવ છો, પણ આકાશવાણી તમને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખે,
1: કંઈક નવું આપે. અને બીજું શું છે કે જીવનમાં જે આપણા પાસા કોઈ જાણતા જ નહોતા એ બધું જ આકાશવાણી શીખવાડી.
0: બિલકુલ,
1: અને શિસ્ત શીખવાડી.
0: બિલકુલ,
1: તમે મને 10 ને 15 કહો તો હું 10-15 હાજર રહું જ, એટલી શિસ્ત આવી. ન્યૂઝ વાંચતા હોય તો કે 10 જ મિનિટના ન્યૂઝ છે અને પાછું વાઇન્ડ અપ પણ કરવાનું છે, તો એ બધું અમને આકાશવાણીએ શીખવ્યું છે.
0: એ પણ બહુ સરસ તમે જે વાત કરી ને એ મુદ્દો પણ બહુ સરસ છે કે તમને 10 મિનિટ સમયગાળો મળ્યો છે અને તમારી પાસે મટીરિયલ છે વધારે, માની લો કે 11 કે 12 મિનિટનું, તો તમે કોને પ્રાધાન્ય આપો ને કેવી રીતે આખું હેન્ડલ કરો?
1: ના, એમાં શું હોય છે કે જેના તેના ન્યૂઝની થોડી ઇમ્પોર્ટન્સ ઓછી હોય એ અમે પાછળ જ રાખ્યા હોય, એટલે પછી શું કરીએ કે ભાઈ જે પાછળના ન્યૂઝ છે એને ત્યાં આગળ પછી અટકી જઈએ.
0: તો નલિનીબેન, આકાશવાણીએ ભાષા અને સંસ્કૃતિને જાળવવાનું પણ બહુ જ મોટું કામ કર્યું છે, તો સમાચાર વાંચતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. આમ તો આકાશવાણીમાં કોઈ પણ ઉદ્ઘોષક હોય કે સમાચાર વાચક હોય ઉચ્ચારણ ઉપર એને ધ્યાન રાખવું પડતું હોય છે, તો આ વિષે આપ શું કહેશો?
1: જો હું એવું કહું છું કે અમુક વસ્તુ તો છે ને તમારી ભાષા શુદ્ધિ ના હોય તો તમારું સિલેક્શન જ ના થાય આકાશવાણીમાં. પણ ધારો કે મેં આકાશવાણી જોઈન કર્યું હોય ત્યારે મારા શુદ્ધ ઉચ્ચારણ કદાચ થોડા ઓછા હોય, પણ જેમ જેમ મને અનુભવ થતો જાય એમ મારી આંખ શુદ્ધ થાય. પછી અમારી વખતે ઉમાશંકર જોશી હતા, પછી અનંતરાય રાવળ હતા, એ બધા આપણી આકાશવાણીના સલાહકાર સમિતિમાં હતા આકાશ અમદાવાદના. અને વાર તહેવારે એ લોકો પણ પ્રોગ્રામ સાંભળે અને પછી જ્ઞાન સાથે એ લોકો કહે કે આમના આ શુદ્ધ ઉચ્ચારણ નથી, એમના સુધરાવો અને એ રીતના એટલે સૂચન કરે. એટલે બધા જ લોકો એટલે એટલીસ્ટ

0: હું અમારી જોડે જે અમે બધા જે કામ કરતા હતા એ બધા ઉચ્ચાર પણ બહુ ધ્યાન આપતા હતા અને શુદ્ધ ગુજરાતી
1: જી
0: એ રીતે.
1: તો નલિનીબેન 90 વર્ષે આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાય એને કેવી રીતે જુઓ છો આપ?
0: હું તો એવું કહું છું કે બહુજન હિતાય બહુજન સુખાય એ જે સૂત્ર છે ને એ સાર્થક થયું છે આ 90 વર્ષમાં. આકાશવાણીએ જે ફેલાવો કર્યો છે, ઘેર ઘેર આકાશવાણી ફરતું થયું અને હજુ પણ ચાલુ રહ્યું છે, એની મહત્વ એટલું રહ્યું છે. અને સમાચાર આપો એટલું જ નહીં પણ ગ્રામજનોનો કાર્યક્રમ આવે કે બધા બહેનોનો કાર્યક્રમ આવે, બાળકોનો કાર્યક્રમ આવે, એ બાળકોના કાર્યક્રમમાં એમને આનંદ આપો તમે પણ જોડે જોડે એમને જ્ઞાન પણ આપો છો તમે. એટલે એ બાળકો બી શીખે છે, એ જ રીતે બહેનો પણ ઘેર બેઠી હોય તો વાનગી બનાવવાનું શીખવાડે, જોડે જોડે એમને કંઈક સારું પણ શીખવે કે ભાઈ અત્યારે આ નવી ટેકનિક વધી છે, તમે બધું સારી રીતે શીખો.

0: દેશમાં આકાશવાણી જે ફેલાવો કર્યો છે, ઘેર ઘેર આકાશવાણી ફરતું થયું અને હજુ પણ ચાલુ રહ્યું છે, એની મહત્વ એટલું રહ્યું છે. અને સમાચાર આપો એટલું જ નહીં પણ ગ્રામજનોનો કાર્યક્રમ આવે કે બધા બહેનોનો કાર્યક્રમ આવે, બાળકોનો કાર્યક્રમ આવે, એ બાળકોના કાર્યક્રમમાં એમને આનંદ આપો તમે, પણ જોડે જોડે એમને જ્ઞાન પણ આપો છો તમે. એટલે એ બાળકો બી શીખે છે, એ જ રીતે બહેનો પણ ઘેર બેઠી હોય તો વાનગી બનાવવાનું શીખવાડે, જોડે જોડે એમને કંઈક સારું પણ શીખવે કે ભાઈ અત્યારે આ નવી ટેકનિક વધી છે, તમે બધું સારી રીતે શીખો, સારું જાણો. એટલે આકાશવાણી 90 વર્ષમાં ખૂબ કામ કર્યું છે.
1: ટૂંકમાં એમ કહી શકાય નલિનીબેન કે આકાશવાણીએ ખૂણે ખૂણામાં જઈને જે છેવાડાનો માનવી છે ત્યાં સુધી પહોંચીને એ ભાષા શિક્ષણનું કામ કર્યું છે, માહિતી આપવાનું કામ કર્યું છે, મનોરંજન આપવાનું કામ કર્યું છે. અને એક તમે વિચાર કરો કે ગામડામાં બેઠેલો એક માણસ હોય અને એ સરકારની કોઈ યોજના છે તો એ યોજના એને ત્યાં પેપર નથી જતો, એની પાસે કોઈ સોશિયલ મીડિયા અત્યારે છે નહીં, પણ આકાશવાણીના માધ્યમ દ્વારા એ મેસેજ એને પહોંચે છે કે આ એક યોજના છે ને એનો લાભ મને મળી શકે છે તો હું લઉં. તો છેવાડાના માનવીને એક મદદ પહોંચાડવાનું પણ આકાશવાણીએ કામ કર્યું છે.
0: અને આપણે અમે વધતા ત્યારે તો અત્યારે મને ખબર પણ ધીમી ગતિના સમાચાર
1: બિલકુલ
0: એ જે ધીમી ગતિના સમાચાર હતા એ જે આખો કન્સેપ્ટ જેણે શરૂ કર્યો હશે પણ એને હું એને પણ વિચારું છું કે બહુ સરસ વસ્તુ હતી, પણ જે માણસ સાંભળે એના કાનમાં બરાબર પડશે.
1: એકચ્યુઅલી એ બપોરે લગભગ 2:45 આવતું હતું, પણ એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે આટલા સંદેશા વ્યવહારના સાધનો હતા નહીં, એટલે કોઈ પણ પ્રેસ વાળા હોય કે એમને માહિતી પહોંચાડવા માટે એ ધીમી ગતિએ જેથી કરીને પેલા એડિટર છે કે પ્રેસ વાળા હોય એ લખી શકે. નલિનીબેન તમે ખૂબ જ સારા સમાચાર વાચક રહ્યા છો, તો તમારા મનગમતા સમાચાર વાચક કોણ?
0: મારા સાથે મારા જે સિનિયર એનાઉન્સર હતા લેમ્યુએલ હેરી કરીને,
1: ન્યૂઝ રીડર
0: લેમ્યુએલ, એ પોતે પણ બહુ જાણીતા હતા.
1: બિલકુલ,
0: અને બહુ સિનિયર ન્યૂઝ રીડર.
1: બિલકુલ.
0: અને અવાજ આમ
1: પ્રભાવશાળી.
0: બિલકુલ
1: બિલકુલ.
0: પછી એક હસમુખ બારાડી કરીને દિલ્હીથી ન્યૂઝ વાંચતા હતા ગુજરાતીમાં, પછી ઇંગ્લિશમાં મેલવિલ ડી મેલો વાંચતા હતા. એ બધા આપણે પ્રેરણા તો લઈ શકીએ હતા જ નહીં, એમને એમની સુધી પહોંચી શકીએ એવા નહોતા, પણ એમના ન્યૂઝ સાંભળવા આપણને ગમે અને એમાંથી આપણે કઈક શીખવાનો પ્રયત્ન કરીએ.
1: જી, દિલ્હીમાં તો દેવકીનંદન પાંડે કેટલું મોટું નામ,
0: બધું નામ,
1: સરસ વાંચતા,
0: એટલું સુંદર વાંચતા હતા કે આમ તમને યાદ કરવો તમે એ
1: રીતે.
0: અને એવી રીતે બોમ્બે રેડિયો સ્ટેશનમાં એનાઉન્સર્સ બધા અમુક સારા હતા, તો હું જયારે એનાઉન્સર હતી ત્યારે હું રેડિયો સ્ટેશન બોમ્બેમાં ગુજરાતી સેક્શન આવે તો હું ખાસ સાંભળું કે ભાઈ આ કેવી રીતે એનાઉન્સમેન્ટ કરે છે, કેવી રીતે રજૂઆત કરે છે, કારણ કે રજૂઆતની બી એક અગત્ય છે.
1: બિલકુલ બિલકુલ. તમારી શૈલી બહુ અગત્ય,
0: શૈલી અગત્યની.
1: તમારી પાસે શબ્દ ભંડોળ છે, ભાષા છે, સ્પષ્ટ ઉચ્ચારણ છે, પણ શૈલી પણ એટલી જ જરૂરી છે.
0: તમે એક ગીતનું કહો કે આ ગીત સાંભળો અને હું કહું આપ સાંભળશો તો એમાં જે ફેર પડે એ બધું બોમ્બે ને બધે આપણે જે આપણાથી સિનિયર હોય એની પાસેથી શીખ્યા છીએ. એવું નથી કે આપણને બધું આવડ્યું જ છે, હું એવું માનું છું.
1: મેં કીધું ને આકાશવાણી તમને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખવાડે છે. તો નલિનીબેન તમારા સાથી કર્મચારીઓ સાથેની કોઈ ખાસ યાદ કે કોઈ વાત હોય તો?
0: અમારા સાથી કર્મચારીઓમાં તો એનાઉન્સર્સ બી બધા બહુ હતા મારી જોડે અને ન્યૂઝ રીડર પણ બધા હતા. એ લોકો બધાએ સાથ આપ્યો છે મને, સહકાર આપ્યો છે. મને હંમેશા એવું લાગ્યું છે કે એ લોકો મારા કુટુંબીજન છે.
1: બિલકુલ બિલકુલ.
0: અને અમે લોકોએ કામ કર્યું ત્યાં સુધી આ બહુ સારા છે અને આ નબળા છે ન્યૂઝ રીડર કે એનાઉન્સર કોઈ પણ, તો એવી અમે કોઈ કોમ્પિટિશન નહોતી રાખી કે કોઈ સ્પર્ધા નહોતી અમારે. બધા પોતપોતાની રીતે હતા આગળ કે પાછળ.
1: નલિનીબેન મને એવું લાગે છે કે તમારા સમયમાં જે કોઈ પણ પ્રોડ્યુસર્સ હતા કે જે કોઈ પણ કર્મચારીઓ હતા એટલા બધા સમૃદ્ધ હતા પોતપોતાના વિષયમાં, અને એ સમયે જે તમે ધારો કે સમાચાર વાંચતા હોય અથવા તો કોઈ કાર્યક્રમ બનાવતો હોય તો હેલ્ધી કોમ્પિટિશન રહેતી હતી.
0: હું એ
1: કે આ એક કામ થયું છે તો આપણે પણ સરસ કરીને બતાવીએ, એટલે એક સારું એક હેલ્ધી કોમ્પિટિશન થી કાર્યક્રમો સરસ બનીને આવતા.
0: અને એના નિષ્ણાતો પણ બહુ હતા મારી પાસે. અમારી જોડે ધારો કે સંગીત હતું, રસિકલાલ ભોજક હતા, ભૈલાલભાઈ બારોટ હતા, કે એ બધા શું કે એમનું કામ જાણે, પછી એ લોકો બીજા કશામાં પડે નહીં, એમને ખબર પડે કે ભાઈ આ સારો ગાયક

0: છે કે સારી ગાયિકા છે, તો એમાં પછી કોમ્પિટિશન નહીં એ રીતે.
1: તો નલિનીબેન, આટલા બધા વર્ષો આપે કામ કર્યું, કોઈ શ્રોતા એવો તમને જો નામ યાદ આવતું હોય તો, કે જેણે પુષ્કળ તમને પ્રેમ આપ્યો હોય, અથવા તો તમારા મનગમતા શ્રોતા હોય કે જે તમને અવારનવાર ફોન કરતા હોય, પત્ર લખતા હોય?
0: એક અસુભાઈ પરીખ કે અસુભાઈ શાહ કરીને એક હતા લિસનર અમારા, એ વાળો મોસ્ટલી વડોદરાના હતા અને કઈક સારા પોસ્ટ પર કે પ્રોફેસર હોય કે વોટ એવર. એ વર્ષો એ જમાનાની વાત કરું છું, અત્યારે માઇટ બી હશે કે નહીં, પણ એમના અવારનવાર પત્રો આવે, એમના ફોન આવે, તો એ કાયમ મારા વખાણ કરતા હતા.
1: તો નલિનીબેન, આપની સેવાની સરવાણી અને વાણીની મધુરતાને અમે સૌ આદરપૂર્વક નમન કરીએ છીએ. આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આપનું માર્ગદર્શન અમને હંમેશા મળતું રહે તેવી કુદરતને પ્રાર્થના, અને આકાશવાણીના 100 વર્ષની જયારે ઉજવણી કરીએ ત્યારે પણ આપ અમારી સાથે હો એવી શુભેચ્છાઓ.
0: હું એવી રીતે આપું છું બધાને સંદેશો કે 90 વર્ષ આકાશવાણી થયા, મને 92 વર્ષ થયા છે, એટલે હું એવી શુભેચ્છા આપું છું કે આકાશવાણી વર્ષો વર્ષ આ જ રીતે પ્રગતિ કરે અને મારા જેવા અનેક શ્રોતાઓ મળે આકાશવાણીને, અને મારા જેવા ન્યૂઝ રીડર એનાઉન્સર કાયમ થતા રહે અને એ લોકો સરસ કામ કરતા રહે.
1: નલિનીબેન, ખૂબ જ આનંદ થયો, ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ, પ્રણામ, નમસ્તે.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિની શાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.
3: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બપોરના 12:30 થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
4: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે. પસાણો
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે.
6: જાણકાર બનો, સતર્ક રહો.

0: સત્ય વિના જીવનમાં કોઈ પણ સિદ્ધાંતો કે નિયમોનું પાલન અસંભવ છે. વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના આ નાનકડા છતાં અસરકારક એવા સુવિચાર સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્ય કાર્યક્રમમાં આપ સૌનું હેતભર્યું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણી પોતાની ગૌરવશાળી પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં સિનિયર જર્નાલિસ્ટ અને રાઇટર મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આપણે સોમવારે સહ્યર કાર્યક્રમમાં સાંભળી હતી.
0: આપણે જાણ્યું કે આકાશવાણી સાથેના તેમના અનુસંધાનની શરૂઆત થઈ એક શ્રોતા તરીકે, ત્યારબાદ લેખન થકી અને વૈવિધ્યપૂર્ણ કામગીરી થકી તેઓ આકાશવાણી સાથે જોડાયા તથા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરતા થયા. મિત્રો, મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની સોમવારે બાકી રહેલી વાતચીત ચાલો આજે સાંભળીએ.
2: મહેશભાઈ, આકાશવાણીના પ્રથમ કોન્ટ્રાક્ટ થકી આપને જે કદાચ જીવનની પહેલી કમાણી થઈ, તો એ અંગે તમારો અનુભવ આપણે શેર કરીએ શ્રોતા મિત્રો.
3: હા, એ તો એ મેં તમને કહ્યું કે પહેલો 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એ તો મારા માટે બહુ જ એમ કહેવાય ને કે બહુ જ મોટો એક દસ્તાવેજ, આજે બી સાચવી રાખ્યો કે હું 1980 થી આજે 46 વર્ષથી એક જ સંસ્થા સાથે કરું ને કેટલા બધા પ્રોડ્યુસર આવી ગયા. જસ્ટ લાઈક હું તમને થોડાક નામ છે અને એ મારે એ માટે યાદ કરું કે જેમણે

0: મારી શક્તિ પીછાણી અથવા મને પ્રોત્સાહિત કરે એટલે એમનો આભાર. જેમ કે ભરતકુમાર ચૌહાણ, સતીશકુમાર સક્સેના, ડૉક્ટર ચંદ્રસેન નાવાણી, હરીશ કકવાણી, હિમાંશુ આહયા, વીકે દવે, મંજુલા શાહ, જયેશ પંડ્યા, મૌલિન મુનશી, પારુલ વ્યાસ, ત્રિલોક સંઘાણી, શશિકાંત પરાતે, શૈલેષ પંડ્યા, સાદિક નૂર પઠાણ, તુષારભાઈ શુક્લ, અને આજે તમે એ યાદીમાં એક નામ વધુ એ આજે હિતેશભાઈ, તમે હિતેશભાઈ માવાણી. જી,
1: ખાસ કરીને જે કહેવાનું મને થાય છે કે મહેશભાઈ પાસે એક આખી જેને કહેવાય ને મેમોરાઇઝ થયેલું છે આકાશવાણી, તો એનો એક અધિક આનંદ છે.
0: અરે બીજું હિતેશભાઈ બહુ એક બહુ સરસ વાત કહી, જે જિંદગીનું આ કોન્ટ્રાક્ટ તો છે જે એ કામ કર્યું એનું, પણ એનાથી સૌથી મોટું જે મને જીવનભર યાદ કહી શકે અને જેનું હું આજે બી ગૌરવ લઈ શકું કે મારા ઘરની દિવાલ પર ટીંગાડી શકું એવું એક એક દસ્તાવેજું કામ એ છે કે એ જમાનામાં અત્યારે આપણે નશીલા દ્રવ્યોનું અત્યારે જે દૂષણ છે એ આજકાલનું નથી, બહુ જ વર્ષોથી, તો એ લગભગ 1990 અરસામાં આકાશવાણીનું એક કેન્દ્રીય સંસ્થા એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ સમાજમાં જાગૃતિ લાવવા શું કરવું, તે લોકો એક સ્લોગન બનાવ્યું કે રેડિયો ડેટ, રેડિયો એટલે રેડિયો, અને ડેટનો ફૂલફોર્મ એવું થાય, ડી ફોર ડ્રગ્સ, એ ફોર આલ્કોહોલ, ટી ફોર ટોબેકો અને ઈ ફોર એજ્યુકેશન, એટલે રેડિયો ડેટ, બરાબર. અને એ લોકોએ એની 13 એપિસોડની સિરિયલ કરી બધા પ્રાદેશિક કેન્દ્રોમાં પ્રાદેશિક ભાષામાં વધે અને એની આઉટલાઇન આપી દે કે ભાઈ આ તમારો પહેલો એપિસોડમાં આટલું સમાવવાનું, બીજા એપિસોડમાં. તો એ વખતે યુવાણીમાં સતીશકુમાર સક્સેના સાહેબ હતા, તો એનો એપિસોડ 0 અને 1 નંબરની મને આઉટલાઇન આપી, એના આધારે મેં 2 એપિસોડ લખ્યા, એટલે એ પ્રસારિત થાય. હા, એટલે તમે વિચારો જે કેન્દ્રમાં નેશનલ લેવલે બ્રોડકાસ્ટ થવાની એ સિરિયલના પહેલા 2 એપિસોડ લખવાનું એમને મારામાં કંઈ સામર્થ્ય જોયું કે મને શક્તિવાન બનાવે એ બંને રીતે, તો એ કર્યું. પછી એ થયું કે 13 એપિસોડની સિરિયલ પતી ગયા પછી એ લોકોએ એક પોસ્ટર સ્પર્ધા યોજી, અને પોસ્ટર સ્પર્ધા હતી કે ભાઈ તમારે રેડિયો ડેટ એટલે નશીલા દ્રવ્યોની સમાજમાં જાગૃતિ લાવવા અંગેનું પોસ્ટર દોરવાનું, અને ભારતની 14 માન્ય રાષ્ટ્રીય ભાષાઓમાં હતી. તો મને થયું કે ચલો હું ભાગ લઉં. જિંદગીમાં હિતેશભાઈ પહેલીવાર પોસ્ટર દોર્યું, બરાબર, એ પછી કોઈ સ્પર્ધામાં ભાગ નથી લીધો, બરાબર, એ પોસ્ટર દોર્યું. અને કોઈક એવો વિચાર હોય કે હું હિન્દી ભાષામાં લઉં, બાકી ગુજરાતી એટલે ગુજરાતીમાં લીધો તો સારું હતું, અને બીજી વસ્તુ કે ગુજરાતી એટલે ગુજરાતી સમુદાય ઓછો હોય એટલે એમાં ઓછા કલાકારો એટલે તમને જીતવાના ચાન્સીસ વધારે રહે, એમ ભલે 50 તો છેવટે ત્રીજો નંબર બી આવે, આશ્વાસન બી મળે, પણ સમાવું કંઈક નહીં, મને કંઈક જુદો વિચાર, એટલે મેં હિન્દી ભાષામાં કર્યું અને એ પોસ્ટર મોકલ્યું. અને હું એટલો બધો ખુશનસીબ કે એ મારા હિન્દી પોસ્ટરને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું, અને મારું એ પોસ્ટરનું શીર્ષક હતું ખેલ ખતરનાક. મેં એવું બતાવ્યું હતું કે ભાઈ નશીલા દ્રશ્યોથી શું હાનિ થઈ શકે, તો એ ચેસનું બોર્ડ બતાવ્યું. મને આજે બી ચેસ રમતા નથી, કોઈ રમત નથી આવડતી, પણ સમાવ એ પેઇન્ટિંગ કરું હતું ત્યારે કંઈક સૂચ કેળવી લીધી કોકની પાસે, મેં ચેસનું બોર્ડ દોર્યું અને ચેસ રમતા હોય સામાન્ય રીતે 2 માણસ રમે, મેલ ફિમેલ કે કોઈ 2 પાત્રો, તો એ 2 ખેલાડી તરીકે એક ખેલાડીમાં મેં દારૂની બોટલ મૂકી અને બીજા ખેલાડી તરીકે સળગતી સિગારેટ મૂકી, અને એ બંનેના જે પ્યાદા છે હાથીને જે પેલા ચેક ને એ બધું છે કે એ પ્યાદા તરીકે માણસો મૂક્યા, એટલે એનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે દારૂ કે સિગારેટ જે પાત્રો એના છે ચેસના એ જેના હાથમાં લે અને પછી એ કુકરે ઉડી જાય એટલે માણસ ખતમ થઈ જાય, એટલે એનું મેં શીર્ષક આપ્યું હતું ખેલ ખતરનાક, અને એ મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને દિલ્હીમાં જવાનું હતું, હું એ દિવસોમાં મારા લગ્ન થયા હતા એટલે મને ને એક જણને જવાનું, એટલે મને તો થયું કે ચલો આ ફરવાનો ચાન્સ મળશે દિલ્હીમાં, પણ એ દિવસોમાં આપણા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને દિલ્હીમાં તોફાનો થયા એટલે પછી જવાનું મેં માંડી
1: વાળ્યું.
0: હા, અને ત્યાં દિલ્હીમાં સમારંભ હતો, પછી હું નહીં ગયો અને અમે જાણ કરી દઈ કે હું આ નથી આવી શક્યો, તો 1000 રૂપિયાનું ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું, સર્ટિફિકેટ આવ્યું, અને એ પોસ્ટરની બુક DAVPએ બહાર પાડી હતી એ આવી, એટલે આ 1000 રૂપિયાની રકમ કરતાં રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પહેલીવાર ભાગ લઈને પ્રથમ વિજેતા બનવું ને એ તો એ જીવનનું બહુ જ અદભુત સંભાળણું ગઈકાલે હતું, આજે છે અને આવતીકાલે પણ રહેશે.
1: ખૂબ જ સુંદર વાત કરી પોસ્ટર કોમ્પિટિશન અંગેની, રેડિયો ડેટની. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદમાં ઘણા બધા સ્ટોક કેરેક્ટર્સ છે જેમણે પોતાની એક કાર્યની અમિટ છાપ શ્રોતાઓમાં પણ છોડી છે, આજની તારીખે પણ શ્રોતાઓ તેમને યાદ કરે છે.
0: એવું એક પાત્ર છે, હું સાણીને સકરાભાઈ, સાણભાઈ સકરાભાઈ, ઔદ્યોગિક કામદારોનો કાર્યક્રમ સવારે આવતો હતો અને સાંજે રિપીટ થતો હતો, અને એના જે સાણભાઈ અને સકરાભાઈનો કાર્યક્રમ જે પાત્રો ભજવતા હતા, એક હતા પુરુષોત્તમ ચોખડી અને બીજું હતું વિરેન્દ્રભાઈ હતા. સરનેમ કદાચ દવે જ હતું, એ હતું. અને પછીના સમયમાં એવું થયું કે એમાંના એક જણની હયાતી નહોતી.

0: હતી ત્યારે એ પાત્ર તુષારભાઈ શુક્લ ભજવતા હતા. તુષારભાઈ શુક્લ તો બહુ જ મોટું નામ છે અને એ એકદમ યુવાન વયમાં એમનો જે આ જે પાકટ વયનો જે અવાજ કરે ને એ કરે ને એ તો બહુ જ અદભુત હતું. અને એ કાર્યક્રમ હતો ઔદ્યોગિક કામદારો માટે, એટલે ઉદ્યોગ અંગેની જ વાતો આવે, એના ઉદ્યોગના નિયમો આવે, આરોગ્ય વિશે, મજૂર કાયદા એ બધી વાત. પણ ઘણી વાર સંગીતના કાર્યક્રમ બધું સરસ આવે એટલે એ સાંભળવાની બહુ જ મજા. અને ઘણી વાર તો એવું હોય કે સવારે અડધો ચૂકી ગયો તો સાંજે પ્રોગ્રામ સાંભળ, એટલે એક જસ્ટ લાઈક ટાઈમ ટેબલ કહી શકાય ને એવું થાય. અને સવારે સાંભળ્યું કે સવારે આ ગીત આવ્યું, આ ટોક સરસ આવી હતી, તો એ ફરીથી સાંભળ્યું તો એ સાંજે સાંભળતા હતા. હા, એટલે એ આ સુવિધા બહુ સરસ હતી. આ
1: સિવાય અન્ય સ્ટોક કેરેક્ટર
0: બીજા એ છે, એક તો અહીંના ન્યૂઝ રીડર્સ બહુ જ સરસ હતા. અમદાવાદમાં તમને ખ્યાલ છે કે અમદાવાદમાં ઘણી બધી વાર કોમી તોફાનો થતા હતા અને કરફ્યુ નંખાતો હતો. હું કોટ વિસ્તારમાં રાયપુરમાં રહેતા એટલે કરફ્યુ નંખાય એટલે તો ક્યાંય અવર જવર ના આવ્યો અને સાંજે 7 વાગે એટલે બધા રેડિયો સામે. અને એ વખતે અને હજી આજે પણ આકાશવાણીના સમાચારોની એટલી બધી પ્રતિષ્ઠા રહી છે ને અને વિશ્વસનીયતા તો એટલી ગજબના ગજબ આજે બી જાળવી. એ આકાશવાણીનું કદાચ સૌથી મોટું જમા પાસું જે કહેવાય ને આપણે યુએસપી કહી શકાય ને એ છે, ક્રેડિબિલિટી એ છે કે એ જમાનામાં લેમિબુલ હેરીનો અવાજ સાંજે 7 વાગે કોઈ પોળમાં રહેતા હોય એટલે એક ઘરમાં રેડિયો વાગતો છે મોટા અવાજે વાળે તો તમે જરૂરી નથી કે તમારે ત્યાં સાંભળવા, તમારા ઘરમાં બાજુના ઓટલા ઉભા રહીને સાંભળો તો ખબર પડી જાય કે એ આ છે. અને એ અવાજ બહુ કાને. પછી એક કલ્પના પાલખીવાળા હતા અને નલિનીબેન શાહ, આ ત્રણ, અને પછી એક સુભદ્રા ભટ્ટ હતા. આ 4 ન્યૂઝ રીડરો હતા. અને બીજું હિતેશ ભાઈ હતું, એ જમાનામાં સુગમ સંગીતના ગાયકો અને લોક ગાયકો અને ગરબા ગાયકોની બહુ જ પ્રતિષ્ઠા હતી, જબરજસ્ત એટલે ખૂબ. અને નવરાત્રિમાં અમદાવાદમાં ગરબા હોય એટલે આપણે એમ લખીએ કે જીતુ ભગતના કે બિંદુ ભગત, હવે સમજો એ રેડિયોના ગાયક હોય તો એના નામ આગળ એવું લખે કે આજે રેડિયો સ્ટાર રતિકુમાર વ્યાસના ગરબાનો કાર્યક્રમ છે. પછી ભજનો ચાલતા હતા શ્રાદ્ધ આવે ત્યારે.
1: મહેશભાઈ, ઘણી વખત જે આ આર્ટિસ્ટ છે ને એ પોતાના વિઝિટિંગ કાર્ડમાં પણ છપાવતા રેડિયો આર્ટિસ્ટ.
0: હા, અને એમ રેડિયો સ્ટાર એટલે પછી આ બોલિવૂડ સ્ટાર ને ફિલ્મ સ્ટાર શબ્દ આવ્યો, પણ એમ રેડિયોના પણ સ્ટાર હતા એટલે એ તો બહુ જ બહુ યાદગાર. હવે અને ઘણી વાર કે જેને રેડિયો પર સાંભળે એને રૂબરૂ જોવાનું આવે ને એ તો બહુ જ હજી આજે પણ યાદગાર છે.
1: મહેશભાઈ, તમે જે વાત કરી નવરાત્રિની તો ગરબા કોન્સર્ટની પણ આપણે માહિતી આપીએ.
0: હા, મેં ઘણી આકાશવાણીમાં, મને એક આનંદ એ થયો કે આકાશવાણીમાં વર્ષમાં 3-4 કોન્સર્ટ કરતા અને વસુબેનના વખતમાં તો બહુ જ સરસ હતી. એમાં એમને નવરાત્રિની અંદર એક કરી હતી, હે માં ત્વમેવ સર્વમ, એટલે તો એના આગલા દિવસે પેલું ગ્રાન્ડ રિહર્સલ હતું જીઆર, અને એ એમને જયશંકર સુંદરી હોલમાં કરી હતી, એ મેં જોઈ હતી. પછી એકવાર અવિનાશ વ્યાસના ગીતોની હતી, એમાં ભૂપેન્દ્રસિંહને એ બધાને જોયા હતા. પછી ગઝલોને તેમાં મને સૌથી યાદગાર રહ્યા છે અહેમદ હુસેન, મોહમ્મદ હુસેન, એ બે ભાઈઓ આમ એકબીજાની સાથે ગાય, એકનો અવાજ આવે બીજાથી ખબર જ ના પડે અહેમદનો છે કે મોહમ્મદનો અવાજ છે, અને આમ ઓવરલેપ થતા ને એકમાંથી બીજો સૂર નીકળે. સંગીતની એવી કોઈ સમજ નથી, પણ એ જે સાંભળવાનો જે આનંદ છે ને એ બહુ જ. અને હોળી વખતે તો એ અમદાવાદના શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાં જે એમ્ફી થિયેટર જે કહી શકાય આજની વાત એ ત્યાં કરે. આકાશવાણીની ઘણી કોન્સર્ટો મેં સાંભળી અને હજી આજે બી એના ટાઇટલો યાદ છે. વસુબેને તો બહુ જ સરસ કોન્સર્ટો કરી, એ પછી બીજા પ્રોડ્યુસરો બી કરી, પણ એ પાયાનું જે કામ અથવા યાદગાર જે કહી શકાય એવા પછી ઘણી થઈ, મને થોડા નામ યાદ નથી પણ એ હું આજે બી યાદ કરું છું.
1: મહેશભાઈ, એ જમાનામાં અમદાવાદ ખાતે જે પારંપરિક રથયાત્રાનું આયોજન થાય છે તો તેની કોમેન્ટ્રી પણ આકાશવાણી પર અપાતી.
0: હા, એ આવતી અને જન્માષ્ટમીની પણ કોમેન્ટ્રી હતી, રથયાત્રાની થઈ. આ તમે બોલ્યા એટલે મને બહુ સરસ યાદ આવ્યું કે ભાઈ રથયાત્રાની એમાંથી જ મને વિષય મળ્યો. હું તમને બહુ કહું તો મેં છે ને ગરબાની કાલ્પનિક કોમેન્ટ્રી લખી હતી કે એમ જેમ તમે ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળતા, કોમેન્ટ્રી મીન્સ રેડિયો જ, અને રેડિયો એટલે ક્રિકેટની જ કોમેન્ટ્રી. પછી આ રથયાત્રાની થઈ અને જન્માષ્ટમીની થઈ, તો એના આધારે મેં ગરબાની કોમેન્ટ્રી લખી હતી અને ગુજરાતના એક દૈનિક પેપરમાં એ રેડિયોની કોમેન્ટ્રી થઈ જાય કે ભાઈ હમણાંથી હવે ફલાણા ચણિયા ચોળીવાળા એક આવી રહ્યા છે, આ ગીત ગાઈ રહ્યું છે, ભગત આમ કરે છે, તાલી પાડે છે, એવી એક વિઝ્યુઅલાઇઝ કરીને કોમેન્ટ્રી લખી. પણ એનો પ્રેરણા સ્ત્રોત આકાશવાણી જ હતો.
1: રમેશભાઈ, આપને જણાવું કે જન્માષ્ટમીની જે કોમેન્ટ્રી છે
0: આકાશવાણી ગઈકાલે હતું, આજે છે ને આવતીકાલે પણ રહેશે.
1: રમેશભાઈ, ખાસ કરીને આપણે વાત કરીએ ને તો જયારે રિસોર્સિસ ન હતા એ જમાનામાં પણ આકાશવાણી રાજકોટ અને આકાશવાણી

0: રાજકોટ દ્વારકાથી કોમેન્ટરી આપતું, આકાશવાણી અમદાવાદ ડાકોરથી કોમેન્ટરી આપતું. તો એ લાખો શ્રોતાઓને રેડિયોના માધ્યમથી શ્રી કૃષ્ણ જન્મોત્સવની જે ભાવના છે તેને જીવંત કરતા.
1: અને ઘણી બધી વાર એવું લાગે કે તમે ત્યાં જોઈને માત્ર જોઈ શકો પણ આ શબ્દોથી અનુભૂતિ કરાવે જે છે ને કે આ કૃષ્ણના આ વાગાડ. ઘણી બધી વાર સમજો તો મારે રથયાત્રા પણ એટલી બધી ભીડ હોય તું રથના બી માંડ દર્શાય, એક ક્ષણ થાય તો ત્યાં તો રથ આગળ ચાલો જાય ભીડની ધક્કા મૂકે. અને એ આ કોમેન્ટ્રી દ્વારા તમને જે સાક્ષાત્કાર કરાવે ને એ તો એ બહુ ગજબ નાખે, એનો આનંદ બહુ જ હોય છે.
0: મહેશભાઈ, આપનું આકાશવાણી અમદાવાદ સાથે ઘણા વર્ષો સુધી આપે કામ કર્યું છે, વિવિધ વિભાગોમાં પણ કામ કર્યું છે, તો આકાશવાણીમાં જે આપને કામ કર્યું એ અનુભવ આપને પત્રકારિત્વમાં કેવી રીતે કામમાં આવ્યો?
1: જો એક તો પહેલે કોઈ મને જે પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારથી આજ લગે એમ કહું તો ચાલશે, સૌથી પહેલું દર્ક મેં તમને કહ્યું કે હું અમારી તિજોરી હતી ત્યાંની ઉપર એ ટેબલ હતું જ ને એટલે એ જ કબાટ હતું એ જ એની ઉપર ટ્રાન્ઝિસ્ટર મૂક્યો અને નોટ ઉપર પેલું ગીત આખું સાંભળીને લખું એટલે એના આધારે કોઈક વસ્તુ સાંભળીને લખવું જે રિપોર્ટિંગમાં કહી શકાય. ફિલ્ડ વર્ક ગયા હોય કોઈ નેતાની સભાનું કવરેજ કરવા ગયો તો એ જે બોલ્યા હોય આપણે લખવાનું કે આને આમ જણાવ્યું એટલે એ ગીતથી રેડિયો સાંભળીને લખવાની કેળવણી એ પહેલી ત્યાં મળી. પછી જુદા જુદા વિષયોનું લખવા મળ્યું, ધારો કે મને એમ કે ભાઈ તમારે રમત વિશે લખવાનું તો બધા છાપા શોધવાના અને રમતના સમાચારો શોધવાના એ એ ટૂંકમાં લખવાને થોડામાં ઘણું કહી શકાય. પછી વાટેઘાટે તો બધા બહુ જુદા વૈવિધ્યસભર કરવાનું. પછી આવ્યું ફીચર રાઇટિંગ તો એક જ સબ્જેક્ટના કેટલા બધા પાસા સાથે વણીને લખવાનું. અને બીજું સૌથી મોટું કે ધારો કે ઓડિયન્સ રિસર્ચમાં ગયો ત્યારે ખબર પડી કે ભાઈ શ્રોતાઓને આવું માગે છે આ છે અને એ એ પ્રોગ્રામ ધ્યાનપૂર્વક સાંભળતો હતો અને એમાં એક કરતાં વધારે કોર્નર જે ક્વેશ્ચન કહેવાય જર્નાલિઝમની ભાષામાં તો એ બધા અમુક શ્રોતાજનો એટલા બધા હોશિયાર હતા કે આપણે સવાલ કરીએ તો કે આમ આ બી મજા આમ સરસ હોય તમે આમ ના એ બધું વાત. એના કારણે એ જે રેડિયો સાંભળવાની જે ચીવટ હતી એને એકદમ ધ્યાનપૂર્વક સાંભળીએ ને કાને લગાવીને તો એ સાંભળતા એના કારણે એક ભાષા મને ખબર પડી કે એ એ ધ્વનિ પણ એક ભાષા છે કે સમજો મારે કંઈ કહેવું કે હું આવું છું બરાબર વિઝ્યુઅલમાં શું લખવું છાપામાં શું લખવું અને રેડિયોની પરિભાષામાં એ ડાયલોગ કેવી રીતે એ જે ભેદ છે ને એ મને આ આકાશવાણીના કાર્યક્રમો સાંભળવાથી અને પછી લખવાથી અને મારા લખાણમાં ઘણા બધા સુધારો મને સૂચવ્યા. હું નથી કહેતો મને આવડતું બરાબર કેળવણી અહીંના પ્રોડ્યુસરે કે મહેશભાઈ આમાં લખાય પછી મેં મારી લખેલો પ્રોગ્રામ હોય અને પછી જ્યારે સાંભળ્યું ત્યારે ખબર પડતું કે એડિટ થયું કે ક્યાંક થયું એટલે એ જ્યારે ખબર આ બધી જ કેળવણી મને આજે જર્નાલિઝમમાં ઉપયોગ થાય. કોઈકનો ઇન્ટરવ્યૂ લેવા જવું તો જે રેડિયોમાં ઇન્ટરવ્યૂ લેતા જે ફિઝિકલી ઇન્ટરવ્યૂ લઉં છું મેગેઝિન માટે લખવાની વાત હતી રિસર્ચ કરવાનું તો એક જ મુદ્દા જુદા જુદા અને મેગેઝિનમાં હું કામ કરું છું એ છાપા કરતાં મેગેઝિનમાં બહુ જ વધારે લખવાનું એક જ ઘટનાને બધા જુદા જુદા આ આ બધું ડિટેલિંગ જે આ કેળવણી છે ને મને એ આકાશવાણી અને બીજું કે આ એઆર યુનિટના એટલે ખબર પડે કે એક પ્રોગ્રામ માટે કેટલા લોકોની શું અપેક્ષા હોય ને આપણે એને કેવી રીતે ફૂલફે આ બધી જ કેળવણી મને એ અમારી કેરિયર માટે જે સૌથી મદદરૂપ થઈ છે એટલે હું જીવનભર આકાશવાણીનો તો આભારી રહીશ જ. કાર્યક્રમો આપે એટલે એમ કહેવાય ને કે આ એવી સંસ્થા હતી કે જ્યાં ઘણી બધી વાર એપ્રેન્ટિસને સ્ટાઇપેન્ડ મળે આ એના કરતાં મોટી સંસ્થા એટલે એપ્રેન્ટિસશીપ નહીં કહ્યું પણ એઝ અ કલાકાર તરીકે મને એક ગ્રો કર્યો મારો એક પ્રોત્સાહન આપ્યું પૈસા આપે પ્રોત્સાહન આપે અને આ હદ સુધી એમ કે 46 વર્ષથી આ સંસ્થા સાથે છું અને મને આજે પણ અહીં આકાશવાણીમાં આવું એટલે એક મારું ઘર હોય એવું ફિલિંગ થાય. કેટલા બધા પ્રોડ્યુસર સાથે કામ કર્યું એ બધાના સ્મરણો છે અને નવા નવા મિત્રો આવતા જાય છે અને એમને મારી પર શ્રદ્ધા રાખી એટલે હું આ સંસ્થાનો ખૂબ આભારી છું.
0: શ્રોતા મિત્ર, મહેશભાઈ સાથે આપણે વાતચીત આગળ ધપાવીએ. મહેશભાઈની પસંદગીનું વધુ એક ગીત આપણે સાંભળીએ.
1: મને ફિલ્મનું નામ તો યાદ નથી કદાચ અને નરસિંહ મહેતા એનું જ છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી મહેન્દ્ર કપૂરે ગાયેલું છે કદાચ.

0: રમેશભાઈ, આપ આકાશવાણી અમદાવાદ સાથે લગભગ 4.5 દાયકાથી પણ વધારે સમયથી સંકળાયેલા છો, અને આપ જાણો છો તેમ દેશમાં, ભારતમાં રેડિયો પ્રસારણને 2027માં, એટલે કે આવતા વર્ષે સેન્ચ્યુરી, એક સદી પૂરી થશે, અને આકાશવાણી નામકરણને પણ 90 વર્ષ થયા છે. પ્રસારણની એક ગૌરવશાળી 90 વર્ષની યાત્રા રહી છે. તો મહેશભાઈ, ભારતના વિકાસમાં જેને કહેવાય ને કે આકાશવાણી અને રેડિયોનું પ્રદાન શું રહ્યું, તેના વિશે આપ થોડી માહિતી આપો.
1: ઇરેશભાઈ, રેડિયોનું પ્રદાન તો એટલું બધું સરસ છે અને આ એકદમ સ્વીકૃત થયેલું માધ્યમ છે, સર્વસ્વીકૃત છે. અને તમે જો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે, એ પોતે મન કી બાત કાર્યક્રમ, એ ધારે તો એ ટીવી પર રોજ આવી શકે, એમના કાર્યક્રમો આવી શકે એમના પર, પણ એમને રેડિયોનું માધ્યમ પસંદ કર્યું એ જ બતાવે છે કે રેડિયોનું માધ્યમ ગઈકાલે અને આજે કેટલું સતત. ભલે એવું બન્યું છે કે ભાઈ એફએમ વધ્યા એટલે એના મનોરંજનના થયા, એનો એનો લિસનર વર્ગ, યંગ જનરેશન આવે એટલે એના ગીતોની ચોઈસ ને એ બધું, પણ આકાશવાણીનું હું આજે પણ એ કહી શકીશ કે એફએમ તમે સાંભળો એમાં તમને મનોરંજનના ગીતો આવે છે બધા, પણ કોઈ ગીત પૂરા નથી આવતું. એના કરતાં સૌથી મોટી એવું કોઈ કોઈ પણ કલાકૃતિ એના સર્જકનું છે ને એનું મૂલ્ય થવું જોઈએ. આકાશવાણી માત્ર એક માત્ર માધ્યમ એવું, ધારો કે કોઈ ગીત વગાડે ને તો એના ગીતકાર, સંગીતકાર અને ગાયકનું નામ બોલે. તમે કોઈ હવે જુજ એફએમ કદાચ હવે જુદી રીતે કરતા થયા છે કે એને આ ગાયકોની ક્રેડિટ આવે, કેસ આપતા હશે કે એ ખ્યાલ નથી, મુદ્દો નથી કરતો, પણ આકાશવાણી એક માત્ર એવું છે કે એની રોયલ્ટી ચૂકવે છે બધા. અને આકાશવાણીની બીજી વસ્તુ એ કે આકાશવાણીની સ્વર પરીક્ષામાં પાસ થયા ને એ તમારે માટે બહુ, હા એવું કહેવાતું કે એક બે બહુ મોટા દિગ્ગજ ગાયિકાઓ છે એમની કેરિયરમાં જે પહેલી બે વારમાં એમ કે ફેલ થયેલા, અને પછીનો સમય એવો કે પાસ થઈ ગયા પછી આકાશવાણીમાં એક દિવસ એવો નહીં હોય કે જેમના ગીતો વિના એમનો દિવસ પસાર થયો, એટલે રોજ એકવાર એ સ્ટેશન પર એમના ગીત વાગે. હવે આ રેડિયોના અવાજ પરીક્ષણ, જે મને બી આનંદ થયો કે મેં પણ એકવાર ડ્રામા ઓડિશનમાં પહેલી વાર હું કદાચ ફેલ થયો, તો બીજી વાર આપે હું બી ગ્રેડમાં પાસ થયો, એટલે આકાશવાણીમાં તમારો અવાજ હોય ને, મને હજી બી યાદ છે કે દૂરદર્શનની અંદર એનાઉન્સરને ન્યૂઝ રીડરના ટેસ્ટ થાય તો એમાં પૂછે કે આકાશવાણીમાં માન્ય એપ્રુવ્ડ વોઇસ છે, તમે હા પાડો, એટલે એમનું કામ અડધું થાય. પછી વાત રહી કે તમારું એ તમારું દેખાવને, લુક્સને એ કેવું રહે, થોડી કેળવણી આપે, પણ અવાજ માટેનો જે આકાશવાણીનો માપદંડ જે ગઈકાલે હતો, આજે પણ એટલું જ કડક પરીક્ષણ. ને મને એમ ખ્યાલ છે કે એ દિવસો યાદ કરતા હોય કે એ આપણો સ્વર પરીક્ષા હોય એટલે એક આખા રૂમમાં તમે એકલા જ હોય અને તમે એમ કે તમારો નંબર બોલો ને બોલો,
0: આકાશવાણીની સ્વર પરીક્ષા એટલે માત્ર તમે અને માઇક્રોફોન
1: બસ, એ જોડ્યો ક્યાંય ને. અને પછી તમને એમ કે હવે તમે કોઈ પણ એક નાટકનો ડાયલોગ બોલો અને તમે એક ફલાણી પરિસ્થિતિમાં આવી ગયા છો, એક એટલે એ જ વખતે તમારે સ્ક્રિપ્ટ ઊભી કરવાની, એ ડાયલોગ એ હારો ઉરોમાં બોલવાને એવી અનુભૂતિ.

0: એટલે આ જે કડક પરીક્ષણ જે છે ને એ આકાશવાણીની જે ઓળખ છે ને એ આજે બી જળવાઈ રહે, તો હવે બધા ઘણા બધા સમય સાથે પરિવર્તન કરીને બીજી ભાષામાં કહો તો સમાધાનો રહે. એ આકાશવાણીએ નથી કર્યું ને એ ભલે કોકને એવું લાગે કે જૂનવાણી, પણ એ જૂનવાણી નથી, એ પરંપરા છે અને એ પ્રતિષ્ઠિત માપદંડ આજે પણ ટકી રહ્યા છે. તમે એમ કોઈ એમ કહે કે હું આકાશવાણીમાં એ ગ્રેડ આર્ટિસ્ટ છું, બી ગ્રેડ આર્ટિસ્ટ છું, તો એને પ્લેબેક તરીકે ચાન્સ મળે છે. આકાશવાણીએ જ ઘણા બધા કલાકારો બોલિવૂડથી માંડીને સંગીત જગતને આપ્યા છે, એટલે એ તો બહુ જ મોટું ઋણ છે સમાજ ઉપર, આપણી સંસ્કૃતિ પર. હજી એક બીજું એક સરસ હું તમને એક મને હું વચ્ચે ભૂલી ગયો કે આકાશવાણી મેં તમને કહ્યું કે હું તો 1980 આજે 46 વર્ષથી લખું છું, પણ એટલો બીજો નસીબદાર બી એવું છું કે મારા પત્નીનું નામ છે મીતા છે, એ હિન્દી સ્કૂલમાં ટીચર હતા, હમણાં તો હવે નિવૃત્ત છે, અને બે દીકરા છે સાર્થક અનિર. મારા પત્ની અહીંયા જે હિન્દી પાઠ લેસન જે કહી શકાય તો એ એમને આપતા હતા કે ભાઈ ચલો તમે શિક્ષિકા છો તો હિન્દી પાઠ ભણો, એટલે ક્લાસરૂમનું જે ક્લાસરૂમ ટીચિંગ કહેવાય એ અહીંથી પાઠ ભણાવે, રેડિયો ઉપર શીખવે અને વિદ્યાર્થીઓ રેડિયો ઉપર સાંભળે એવા એને કેટલાક હિન્દી વિષયના લેસનો આપે છે, કાં કોઈ ગુજરાતીના પણ કરાવે છે. બીજું મારા બે દીકરા છે સાર્થક અને હિરક, બંને દીકરાઓ પણ, એટલે મારું પરિવાર નાનો પરિવાર છે, પત્ની અને બે બાળકો, તો મારી પત્ની પણ આકાશવાણીના ટોકર તરીકે અહીંયા કામ કર્યું છે અને બે દીકરા, બંને દીકરાઓની બહુ જ જે કામ હું નથી કરી શકું કે નથી પામ્યું એ મારા બંને દીકરાઓ અહીંયા પામે, એટલે ફરીથી આકાશવાણી બંને વાત હોય કે સાર્થકે અહીંયા સાગરને સથવારે સિરિયલમાં ભાગ લીધો, જયેશ પંડ્યા કરતા હતા એ કરતા. બીજું એક સરસ હતું કે એ દિવસોમાં રંગરંગ વાદળિયાનો કંઈક બાળકો માટેનો કાર્યક્રમ, એમાં એ વખતે તે સમયના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને અહીંયા બોલાવે, અને મને લાગે છે કે પ્રસારણ માધ્યમનો એકદમ યુનિક કહી શકાય એવો પ્રયોગ એ હતો કે આનંદીબેન શિક્ષણ મંત્રી તરીકે આવ્યા હતા અને સ્ટુડિયોમાં ખુરશી પર નહીં નીચે બાળકોની સાથે વચ્ચે બેઠા હતા, અને જે 5-7 બાળકો હતા એ બધા બાળકોને શિક્ષણ મંત્રીને એક એક સવાલ પૂછ્યો હતો, એમાં મારો એક દીકરો પણ. એટલે મને એવું થયું કે હું પત્રકાર તરીકે મીડિયાના પર્સન તરીકે ઇન્ટરવ્યૂ લેવા જઉં અને મને એક માધ્યમના પ્રતિનિધિ તરીકે આનંદીબેન કે છે કોઈ નેતા ઇન્ટરવ્યૂ આપે વસ્તુ જુદી, પણ અને એમને ખબર કે કેવા સવાલ, પણ એક આ જિજ્ઞાસુ બાળકો શિક્ષણ મંત્રીને શું સવાલ પૂછશે અને શિક્ષણ મંત્રી શું છે, એટલે એ મારા દીકરા સાર્થક એ રેડિયોનો કાર્યક્રમ, અને બીજો નાનો દીકરો છે હીરક, એણે પણ એની 3-4 સિરિયલોમાં કામ કર્યું હતું. હીરકની વિશેષતા એવું હતું કે આકાશવાણી દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે ઉજવે, મને તારીખ યાદ નથી પણ એવું કે સભાની સભા હોય 5:30 હોય અને બપોર 12:15 જે પૂરી થાય એમાં એક મેલ હોય અને એક ફિમેલ હોય, જે અહીંયા મેલ ફિમેલ આર્ટિસ્ટ હોય રીતે એ મારો દીકરો હતો અને કોઈક દીકરી હતી, એ બે જણને એમનું કામ એટલું ઓપનિંગ અને ક્લોઝિંગ એનાઉન્સમેન્ટ કરવાનું કાર્યક્રમ. પણ એક નાનો છોકરો 8-10 વર્ષનો છોકરો એને પ્રસારણ માધ્યમ સામે લાઈવ બેસાડી દેવો, તમે હિંમત તો કરો, હિંમત બી કહેવાય, સફળતા હોય તો હિંમત થાય અને મુશ્કેલી થાય તો જોખમ કહેવાય, એટલે આવું કોક એ મારા દીકરામાં પારખ્યું કે આ દીકરાનો અવાજ સરસ છે અને આને કામ સોંપી શકાય કે એની એક પોતે એક આ કામ નિભાવી શકશે, એટલે એ લોકોએ વિશ્વાસ મૂક્યો અને એ મારો દીકરાએ આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે કર્યો, એટલે હું નસીબદાર છું કે મારું આખું ફેમિલી આકાશવાણીના લેખક તરીકે તો હતું જ, શ્રોતા તરીકે આજે પણ છે.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઈની અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ,
0: આકાશવાણી અને આકાશવાણી અમદાવાદ સ્ટેશન હિતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, તમે એક યાદ રાખ્યા અને આકાશવાણીની યાત્રામાં કોઈક અંશે મારું કોઈક યોગદાન છે અથવા એમાં હું સહયોગી બન્યો છે, એટલે એ સ્મરણ કરીને બી મને યાદ રાખ્યો એટલે ખૂબ ખૂબ આભાર, અને મારી કારકિર્દી માટે આકાશવાણીનું જે પ્રદાન રહ્યું છે એ હું ક્યારેય નહીં ભૂલું. ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીત સાંભળવાની આપ સૌને મજા આવી હશે.
3: અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ,

0: આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.
1: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
2: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: આકાશવાણી અમદાવાદ રાજકોટ અને ભુજનું આ સહપ્રસારણ હતું.

આકાશવાણી અમદાવાદ રાજકોટ અને ભુજ શ્રોતામિત્રો બરાબર 1 વાગે હિન્દીમાં અને 1:05 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. થોડીક ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર અપાશે.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરની હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય માલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળમેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાંકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતા શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર

કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરૂરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર તેણે આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત 3 વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રના ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામ

0: કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં MSC નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેઇન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય તપાસ એજન્સીઓની સાથે કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પકડાયેલા તમામ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તનનું કારણ બની રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકારરૂપ છે. કેન્દ્રએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: इसराइल ने कहा है कि यह अभियान इसराइली प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू और रक्षा मंत्री इसराइल काट्स के आदेश पर चलाया गया था. इसराइल ने ये आदेश पर 7 अक्टूबर 2023 के हमलों के दौरान कई इसराइली नागरिकों और सैनिकों की हत्या, अपहरण और घायल होने में शामिल होने का आरोप लगाया. ओधे हाल ही में अजेद्दीन अल हदाद के स्थान पर सैन्य प्रमुख बना था. अजेद्दीन अल हदाद इससे पहले इसराइली हमले में मारा गया था. प्रधानमंत्री नेतन्याहू ने कहा है कि इसराइल 7 अक्टूबर के हमलों में शामिल सभी लोगों को निशाना बनाना जारी रखेगा. इस बीच इसराइल ने दक्षिण लेबनान में बड़े हवाई हमले कर टायर और मर्जियून जिले को निशाना बनाया है. इन हमलों में कल 31 लोग मारे गए और 40 अन्य घायल हो गए. समाचार कक्ष से वैष्णवी.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવર્ણા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસનોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના 14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવર્ણાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાય

0: ફાયર ટુમાં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઇકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર એક મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ, બરોડા, રાજકોટ ઓર ભુજ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા અગાઉની એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા અધિકારીઓને સૂચના આપી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે પ્રી મોન્સૂન કામગીરીનો અહેવાલ તૈયાર કરવા સૂચના આપી. તેમણે સરકારી કામકાજની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ ન ચલાવી લેવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ, જેમાં મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરતા લોકો સામે પગલાં લેવા પણ નિર્દેશ આપ્યા. દરમિયાન ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું હતું.
1: પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી. આજે પણ જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે. કોઈએ પેનિક થવાની જરૂર નથી. જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી જ રહે છે. પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે. પરામર્શ સમિતિની અંદર આ પેનિકના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એના ઉપર જ ચર્ચા હતી. અને પેનિક પરિસ્થિતિને લોકોને સમજૂતી આપવા અને અનામત જથ્થો આપણી પાસે પૂરતો છે અને કોઈ પણ પેટ્રોલ પંપ પર જ્યારે જોઈએ ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ ડીઝલ
0: કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસ અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ પકડ્યા હતા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે, જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે. પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આર્થિક રીતે નબળા લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન આવ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 1,38,500 લોકોએ બેંક ખાતા ખોલાવ્યા છે. આ અંગે બેંક સખી રૂપમ ભોએ વધુ માહિતી આપી હતી.
2: હાલ જનધનના ખાતાઓ પણ ખોલી રહ્યા છીએ અમે. એમાં 18 થી 40 વર્ષ વાળા લોકો 436 નો વીમો પણ લઈ શકે છે અને 18 થી 60 વર્ષ વાળા હોય એ લોકો 20 રૂપિયા વાળો વીમો પણ કરાવી શકે છે. એમાં અકસ્માત થાય તો પછી વારસદારને 2 લાખનો વીમો મળી શકે છે અને જનધનના ખાતામાં બીજા જે પીએમ કિસાન લોકોને મળી શકે છે આ જનધનના ખાતામાં. ત્યારબાદ જનધનના ખાતામાં લોકોને સારી એવી સુવિધા, ગામની પબ્લિક લોકોને એ લોકોને એટલું દોડી જવા નથી પડતું, ગામમાં બધી સુવિધા મળી શકે છે.
0: વલસાડ જિલ્લા ધરમપુરમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે ઝીરો શેડો ડે નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો. બપોરના સમયે સૂર્ય બરાબર માથા ઉપર આવતા ઊભી વસ્તુની છાયા લગભગ અદ્રશ્ય થઈ જાય છે, ત્યારે વિદ્યાર્થીઓએ ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે છાયા ગાયબ થતી હોવાનો અનુભવ કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પૃથ્વી સૂર્ય સંબંધ, ઉત્તરાયણ દક્ષિણાયન, કર્કવૃત મકરવૃત, અક્ષાંશ તથા ખગોળીય ગણિત અંગે પણ સમજ અપાઈ હતી. રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. 11 તાલુકા અને 6 નગરપાલિકાના કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો 1 જૂનથી પોતાને ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી શરૂ કરશે. કોઈપણ કળા સાચા અને યોગ્ય વ્યક્તિના હાથમાં હોય તો તે સદીઓ સુધી સચવાયેલી રહે છે. આ જ વાક્યને છોટાઉદેપુર જિલ્લામાં લુપ્ત થતી આદિવાસી પરંપરાને ઘાંઘળી એટલે કે પરંપરાગત તંતુવાદ્ય વગાડનારા તનસિંગ રાઠવાએ અકબંધ રાખી છે. આ સાથે તેઓ આ લુપ્ત થતી કળાને બચાવવા અન્ય લોકોને પણ ઘાંઘળી વગાડવાનું શીખવી રહ્યા છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
3: આ ખાંગડી છે ને જયારે વગાડવાની આવે ત્યારે દિવાસાથી દસરા સુધી કઈ પીહા વગાડવામાં આવે,

0: શિરાથી અખાત્રી સુધી વાંસળી વગાડવાની આવે અને અખાત્રી થી વરસાદ પડતા સુધી ખાંગડી વગાડવામાં આવે. અમે આ ખાંગડી એવી રીતના શીખવી, આ લુપ્ત થી અથવા મંગીરી છે ખાંગડી, પણ અમે અમારા ગામમાં છે ને થોડાકને શીખવી રહ્યા અને વગાડે છે ખાંગડી.
1: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂને લેવાશે, જે માટેના કોલ લેટર 6 જૂનથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પરેશ મકવાણા. એક તરફ આકાશમાંથી આકરી ગરમી વરસી રહી છે, સમગ્ર રાજ્યની જેમ ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં પણ માર્ચ અને એપ્રિલ ઘણા ગરમ રહ્યા બાદ હવે આકરો મે મહિનો પણ તેનું સ્વરૂપ બતાવી રહ્યો છે. આમ તો બપોરના સમયે તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતો હોય છે, ત્યારે આ વખતે તો ગરમીના તમામ વિક્રમ તૂટવાના હોય તેમ 12, 13 અને 15 મે એમ ત્રણેય દિવસ સૌથી વધુ ગરમ રહ્યા હતા. 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ગરમીનો પારો હજી પણ નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યો, તેના કારણે જનજીવન આકુળ વ્યાકુળ બની ગયું છે. સુરત જો ગરમી કરે તો વર્ષાની આશ, એ ઉક્તિ મુજબ ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિ પણ આકાશમાં શરૂ થઈ ગઈ છે. વાદળો બંધાવા લાગ્યા છે, જેના કારણે બાફ અને ઉકળાટ પણ વધ્યો છે. બપોર તો આકરી હોય જ છે, પરંતુ સાંજ અને રાત્રિના સમયે પણ ગરમ હવાનો અનુભવ થાય છે. જોકે વચ્ચે વચ્ચે પવનને કારણે થોડી રાહત મળે છે. અલનીનોના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાયું છે. જિલ્લામાં કાળજાળ ઉનાળામાં હાલ તો કોઈ તહેવાર આવ્યા નથી, પરંતુ વૈશાખ સુદ પૂનમ એટલે કે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શનિવારી અમાસના દિવસે શનિ જયંતિ હોવાથી તે નિમિત્તે અન્નકૂટ સહિતના કાર્યક્રમ યોજાયા. આણંદના સાંઈબાબા મંદિર ખાતે સામાજિક ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ યુવક યુવતીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાય છે, ત્યારે આ વર્ષે પણ શનિવાર અમાસના રોજ 8 જેટલા નવદંપતિ લગ્નગ્રંથિથી જોડાયા હતા. તમામ ખર્ચ અને રાચ રચીલું વગેરે ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાતું હોય છે. 3 જિલ્લાને સાંકળતી આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં 1 જૂન 2026 પ્રતિ કિલો ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. આ અંગે અમૂલ ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે પશુપાલકોને રાહત મળે તે માટે આ ભાવ વધારો કરાયો છે. બીજી તરફ અમૂલ મહામંડળ દ્વારા દૂધના વેચાણ ભાવમાં પણ પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાતા સામાન્ય લોકો માટે દૂધ ખરીદવું હવે મોંઘું બન્યું છે. જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2026 લેવાયેલી ધોરણ 12 પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહનું 78.49% પરિણામ આવ્યું હતું અને સામાન્ય પ્રવાહનું પરિણામ 92.97% રહ્યું છે. ગત વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 76.50% સરખામણીએ આ વર્ષનું પરિણામ વધુ છે, જ્યારે ગત વર્ષના ધોરણ 12 સામાન્ય પ્રવાહના 93.46% સરખામણીએ આ વર્ષનું પરિણામ ઘટ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 72 વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 66 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પણ આણંદ જિલ્લાનું પરિણામ 82.29% જાહેર કરાયું, તેમાં 830 વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવ્યો હતો. ગત વર્ષે 80.17% સરખામણીએ 2.12% પરિણામ ઓછું આવ્યું. જિલ્લામાં ગરમી વચ્ચે ચૂંટણીની મોસમ પણ ખીલી ઉઠી. ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં જિલ્લાની 8 તાલુકા પંચાયત તથા આણંદ જિલ્લા પંચાયત અને 6 નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન થયું. ઉમરેઠની પેટા ચૂંટણીમાં ભાજપના હર્ષદ ગોવિંદભાઈ પરમાર જંગી સરસાઈથી વિજેતા થયા હતા. ગઈકાલે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં હર્ષદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ, જેમાં પણ ભાજપે 52 માંથી 43 બેઠક સાથે પ્રચંડ બહુમતી મેળવી હતી.

તો કોંગ્રેસને માત્ર 8 બેઠક મળી હતી, જ્યારે એક આદિવાસી માટેની અનામત બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે આવી. હવે આવતીકાલે 28 મેના રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટેની ચૂંટણી યોજાશે. તેમાં નવરચિત મહાનગરના પ્રથમ મેયર તરીકે ભાજપ દ્વારા કોની જાહેરાત કરવામાં આવે છે તેની પર સૌની નજર રહેલી છે. હમણાં જ આપ આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરામમાં સાંભળે મનહરુ દાસના સ્વરે ગવાયેલી આ ગઝલ.
1: પ્રેમિકા તરફથી જનાબ આસિમ રાંદેરીએ આપની સમક્ષ જનાબ કંઠસ્થ

શ્રોતા મિત્રો, હમણાં જ આપે રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના યુગલ સ્વરમાં ગેરફિલ્મી ગુજરાતી ગીત સાંભળ્યું. આ સાથે જ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, બપોરના 3 થયા છે. આ સાથે અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આ જ મીટર્સ પર આપને ફરી મળીશું. ત્યાં સુધી DTH પર ગુજરાતી પ્રસારણ સેવા આપ અવિરત સાંભળી શકશો. નમસ્કાર.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ

સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: देश की सुरीली धड़कन विविध भारती से हम बोल रहे हैं। थोड़ी ही देर में आप सुनेंगे तराने नए पुराने।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને

0: જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: तराने नए पुराने इस कार्यक्रम के बाकी गाने आपको सुनवाएंगे समाचारों के बाद 6:05 पर।
1: आकाशवाणी नुआ राजकोट केंद्र छे। अत्यारे सांजना 6 થવા જઈ રહ્યા છે। પ્રસ્તુત કરીશું પોપટલાલ ગાંધર્વના સ્વરમાં હવેલી સંગીત, પણ તે પહેલા આ જાહેરાતો।
2: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો।

0: फोन नंबर 079-232-5849। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5849। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5849। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5849।
1: હવે સાંભળીએ પોપટલાલ ગાંધર્વના સ્વરમાં હવેલી સંગીત, જેમાં આ છે ચતુર્ભુજદાસની રચના।

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: હવેલી સંગીતમાં હવે સાંભળીએ સૂરદાસની આ રચના.

0: હવેલી સંગીતમાં આજે આપણે સાંભળ્યા પોપટલાલ ગાંધર્વના સ્વરને, રચનાઓ હતી ચતુર્ભુજદાસ અને સુરદાસની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.

આજે સાંજે 6:30 યુવાણી અને 7:22 ગામનો ચોરો આ બંને કાર્યક્રમનું પ્રસારણ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાત્રિના 8 સારેગામા, 9:15 સ્પોટલાઇટ જે દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. વિવિધ ભારતી કાર્યક્રમોમાં રાત્રિના 9:30 આજ કે ફનકાર, 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા હવે પછીના કાર્યક્રમોની. હવે માહિતી આપે આવતીકાલના કાર્યક્રમોની. આવતીકાલે તારીખ 28 મે 2026 ગુરુવાર સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, કૃષિ માહિતી 6:45 જેમાં વિષય છે 10 પરણી અર્ક, રજૂઆત ખીમજીભાઈ ચંદ્રવાડિયા. 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 સુગમ સંગીત, કવિ છે સ્નેહી પરમાર અને રાજેશ વ્યાસ, ગાયક ડોક્ટર ભરત પટેલ. 7:55 પર્યાવરણ વિષયક 5 જેમાં વિષય છે સ્થાયી વિકાસ, પ્રસ્તુતિ હિરલ માકડ. 8:30 ભજનોનો કાર્યક્રમ નીરખને ગગનમાં, જેમાં સાંભળીશું છગનભાઈ જેઠવાના સ્વરમાં ભજનો. અને 9:15 મનોરંજન અને 10:30 ગુજરાતી ફિલ્મ સંગીત. સવારે 11 થી બપોરે 3 સુધીનો કાર્યક્રમનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થશે, જે અંતર્ગત 12 ગુજરાતી ગીતો, 12:30 સહિયર. આવતીકાલે છે રાજકોટ કેન્દ્રનું પ્રદાન, રજૂ થશે શિક્ષણ થકી સશક્તિકરણ તે અંગે સોનલબેન ચોથાણીની મુલાકાત. મુલાકાત લેનાર છે ભાવના દોશી અને કૃપા જીવરાજાની, નિર્માણ અટલ શર્મા. 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભામાં 6 સુગમ સંગીતમાં વિનુ વ્યાસના સ્વરમાં ગીતો. 6:30 યુવાણી જેમાં છે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન અને 7:22 ગામનો ચોરો, બંને કાર્યક્રમનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાત્રિના 9:15 કાર્યક્રમ સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્ર પરથી. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી માહિતી અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આ

0: આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ બાલ સભા.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-2443931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
4: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. સમાચાર વિગતવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્દેશ આપ્યો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની એનઓસી જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું શ્રી વાઘાણી
1: ફરિયાદો આવે કે

0: પાણી ભરાયું નથી તો સીએસ ને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને ત્યારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય એટલી જગ્યાએ નથી ત્યાં એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે.
1: શ્રી વાઘાણીએ કહ્યું ગામ તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઊભી કરાશે.
0: સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતો. ખાસ એક મહત્વનો નિર્ણય માનની વડાપ્રધાનશ્રીનો મોદી સાહેબનો આગ્રહ સ્વચ્છતા ઈ સેવાનો છે ત્યારે આ સ્વચ્છતા માટે થઈને અલગ હેડ ઊભું કરવું પડે તો એ હેડ ઊભું કરીને પણ ગ્રામ્ય કક્ષે પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ માનની મુખ્યમંત્રીશ્રીએ કન્સલ્ટ મંત્રીશ્રી પંચાયત આદરણીય ઋષિભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અને પંચાયત સેક્રેટરીને આપી છે.
1: રાજ્યભરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ અનુરોધ કર્યો છે. વડોદરામાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું કે આફ્રિકાથી આવેલા એક વ્યક્તિને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હજુ સુધી ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ નથી.
2: અમુરી લોકુલા નામના એક બિઝનેસમેન આ 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતા એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.
1: ઇબોલા વાયરસગ્રસ્ત આફ્રિકન દેશમાંથી અમદાવાદ આવેલા 11 દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે. જોકે કોઈપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જણાયા નથી કે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાયરસના પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો છે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે વધુ માહિતી આપી જણાવ્યું કે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATS અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ જપ્ત કર્યા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
3: એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ મેક્સિકો થઈ યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરોદ જુમાને તથા જુમા નસીર ઉમર એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એ લોકોને ડિલિવર કરવાના હતા.
1: છોટાઉદેપુરના કોલિયાથોર ગામેથી 78 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. SOG પોલીસને તપાસ દરમિયાન ગામના એક ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થના 508 છોડ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે.
4: કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સ નો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા X handle AIR News_ABID ને ફોલો કરશો.

0: ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન આઈઆઈટીઈ નવી 7 યુનિવર્સિટી સ્કૂલની સ્થાપના કરી છે. વર્ષ 2010માં સ્થપાયેલી આ સંસ્થા હવે યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને બહુવિદ્યા શાખાકીય એકેડેમિકલ મોડલ બની ગઈ છે. ડિરેક્ટર ડોક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે એઆઈના એડ્યુકેટર્સ તૈયાર કરતી આઈઆઈટીઈ ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે. રાજ્ય સરકારે આઈઆઈટીઈના નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર, જીમ, થિયેટર, પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સ તેમજ સાયન્સ, ભાષા, સોશિયલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયો રાખવામાં આવ્યા છે. નવી નીતિ અનુસાર હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી પોતાની રૂચિ અનુસાર એઆઈ કે ફિલોસોફી જેવા વિષયો વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના અધ્યક્ષ અશોક ચૌધરી શાસિત નિયામક મંડળે આ વધારો કર્યા બાદ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 830થી વધીને 855 રૂપિયા થયો છે. અન્ય એક મહત્વના નિર્ણય અનુસાર દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે NSF એટલે કે ફેટ વિનાના દૂધના પણ અલગથી પૈસા ચૂકવશે. દૂધ ઉત્પાદકોને ફેટ અને SNFના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી રાજ્યની પ્રથમ ડેરી બનશે. આ મહત્વના નિર્ણયને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુ ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં સમાજના દરેક વર્ગ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જિજ્ઞેશ પંડ્યાએ મોદી સરકારનો આભાર માન્યો છે.
1: મારું નામ જિગ્નેશભાઈ પંડ્યા છે. હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મકાનમાં ભાડે રહેતો હતો અને મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભ મળેલ છે, તો એ અમારા જેવા નાના માણસ માટે બહુ આનંદની વાત કહેવાય. અને આવી યોજના અનેક સારી આવતી જ રહે છે અને અમારા જેવા નાના માણસોને લાભ મળતો રહે.
0: રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠા વિસ્તારો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: 27 से लेकर 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा. उसके आगे 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. और जो अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है.
0: ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે આજે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો રમાશે. આ મેચ હમણાં 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી SOP બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ખેડૂત મિત્ર માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે ધન ધાન્યથી ભરેલું ઘર અને આંગણે દૂધનું ઢોર, એ જ સાચા પશુપાલકની ઓળખ. પણ મિત્રો, આપણા વહાલા પશુઓની તંદુરસ્તી સામે ક્યારેક એવા દુશ્મનો આવી જાય છે જે બહારથી દેખાતા નથી, અથવા તો લોહી ચૂસીને આપણા પશુને અંદરથી ખોખલું કરી નાખે છે. હા મિત્રો, હું વાત કરી રહી છું પશુઓમાં થતા પરોપજીવી જીવાતો, જેવી કે ઇતરડી, જૂ, બગાઈ અને તેનાથી થતા ગંભીર રોગોની. મિત્રો, જ્યારે પશુ બીમાર પડે ત્યારે દૂધનું ઉત્પાદન ઘટે છે અને આપણો ખર્ચ વધે છે, તો આ નુકસાનથી બચવું કેવી રીતે? બસ મિત્રો, આ જ સળગતા પ્રશ્નના જવાબો લઈને આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણી સાથે છે પ્રવીણ કાકા. અને પ્રવીણ કાકાએ ઇન્ટરવ્યુ લીધેલું છે DA ખાંટ સાહેબનું. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને તેના નિરાકરણની વાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની સાથે સાથે આપણા ખેડૂત મિત્રો પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. પણ જો પશુઓ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, તો એની ઉત્પાદક શક્તિ વધતી હોય છે. તો મિત્રો, પશુઓમાં આજે આપણે વાત કરીશું પશુઓમાં પરોપજીવીથી થતા રોગ અને નિયંત્રણ. અને મિત્રો, આ વિષય ઉપર વાત કરવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર DA ખાંટ સાહેબ, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક શ્રી ઘનિષ્ઠ પશુ સુધારણા વડોદરા ખાતે પોતાની સેવાઓ આપે છે. ખાંટ સાહેબ, અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો સર, પહેલાં તો પરોપજીવી વિશે માહિતી અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને આપશો.
2: નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને. સાહેબે પૂછ્યું છે કે પરોપજીવી વિશે ટૂંકમાં માહિતી આપીએ. તો પરોપજીવી એક કૃમિ અને તેમના જીવન જીવવાની કળાને અત્યંત નિરાળી છે. સમયાંતરે એ પોતાના અને પોતાના વંશના રહેઠાણનો બદલાવ કરતા હોય છે. ઘડીકમાં યજમાન શરીરમાં તો થોડાક ઘડીકમાં થોલા વાતાવરણમાં, ખુલ્લા વાતાવરણમાં અસંખ્ય કષ્ટદાયક યાતનાઓનો સામનો કરીને પણ તે જીવન જીવી જાય છે. પશુઓમાં શરીરને પણ આવા પરોપજીવી કૃમિ રહેઠાણનું સ્થળ બનાવી જીવનચર્ય માટે જરૂરી ખોરાક પદાર્થો વગેરે પશુઓના શરીરમાંથી ઘણી સહેલાઈથી છીનવી લે છે અને શરીરમાં આ પરોપજીવી કૃમિની હાજરીથી પશુ સ્વાસ્થ્ય ઉપર અસર પડતા રહેતી નથી.
1: એટલે કે કાઠ સાહેબ, મતલબ થયો કે પરોપજીવી એટલે કે આપણા જે પ્રાણીઓ છે એના ઉપર આધાર રાખીને એના પર પોતાનું જીવન ગુજારતા હોય છે, એટલે કે આપણા પશુઓ પર આધાર રાખતા હોય છે, એવો એક પરોપજીવી. તો આ પરોપજીવીના કયા કયા પ્રકારો છે એ વિશે પણ માહિતી આપશો.
2: પરોપજીવી સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એક, જે શરીર પશુઓના શરીરની અંદર રહેતા હોય એને આંતરિક પરોપજીવી કહેવામાં આવે છે, દાખલા તરીકે કૃમિ અને પ્રજીવ. અને બીજા છે બાહ્ય પરોપજીવી, જે પશુઓના શરીરની ઉપર રહી રહે છે એવા બાહ્ય પરોપજીવી કહેવામાં આવે છે, જેમ કે માખી છે, મચ્છર છે, ઇતરડી છે, બાગી અને જૂ વગેરે આ પ્રકારના બાહ્ય પરોપજીવી કહેવામાં આવે છે. વાત કરીએ આપણે કે અંતર પરોપજીવીમાં, એમાં જે આપણે કૃમિની વાત કરી તો કૃમિમાં બી એના પ્રકાર હોય છે, જેમાં ગોર કૃમિ હોય છે અને યકૃત કૃમિ પણ આવા પરોપજીવીઓ છે. વાત કરીએ આપણે ગોર કૃમિ, જે આપણે પશુઓના શરીરની અંદર રહે છે, તે કઈ કઈ જગ્યા ઉપર રહે છે, એનું રહેઠાણ ક્યાં છે, તો આપણે જોઈએ તો ગોર કૃમિ એ પશુઓના જઠર અને આંતરડામાં રહે છે. અને જ્યારે બીજા જે યકૃત કૃમિ આવે છે તે કલેજામાં, યા તે યકૃત તથા પિત્ત નળીઓમાં પોતાનું સ્થાન જમાવે છે.
1: એટલે કે ખાંટ સાહેબ, જેમ વાત કરી એમ બાહ્ય પરોપજીવી એટલે કે આપણા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના બાહ્ય શરીર ઉપરથી પોતાનું જે

0: જીવન નિર્વાહ કરે છે પ્રાણીઓના લોહી ચૂસીને, તો એને બાહ્ય પરોપજીવી કહેવાય. અને જે પ્રાણીઓના શરીરમાં હોય છે એ અંતઃ પરોપજીવી કહેવાય. તો સાહેબ, જે બાહ્ય પરોપજીવીઓ છે એ બાહ્ય પરોપજીવી વિશે વિસ્તૃત માહિતી આપો અને કયા કયા બાહ્ય પરોપજીવીઓ છે એ વિશે પણ માહિતી આપશો.
1: બાહ્ય પરોપજીવી પોતાનું જીવન પૂરો તથા થોડા ભાગમાં બીજાના શરીર ઉપર અથવા અંદરના ગુજરતા હોય છે, એટલે તેમને બાહ્ય પરોપજીવી તરીકે ગણવામાં આવે છે. બાહ્ય પરોપજીવી હંમેશા બીજાને નુકસાન કરતા હોય છે. બાહ્ય પરોપજીવી પોતાનું જીવન પ્રાણીના શરીરના ઉપરના ભાગમાં, એટલે કે પશુઓની ચામડી ઉપર રહે છે. બાહ્ય પરોપજીવી અલગ અલગ જીવો જેમ કે માખી

0: છે, એટલે તેમને બાહ્ય પરોપજીવી તરીકે ગણવામાં આવે છે. બાહ્ય પરોપજીવી હંમેશા બીજાને નુકસાન કરતા હોય છે. બાહ્ય પરોપજીવી પોતાનું જીવન પ્રાણીના શરીરના ઉપરના ભાગમાં એટલે કે પશુઓની ચામડી ઉપર રહે છે. બાહ્ય પરોપજીવી અલગ અલગ જીવો જેમ કે માખી, ઇતળીઓ, જીવ હોય છે, ખરજવા જેવા બી એના જીવો હોય છે, જે પશુઓના શરીરના બાહ્ય ભાગમાં રહે અને પોતાનું જીવન ત્યાં જીવે છે અને તે પ્રાણીઓને લોહી ચૂસે છે. ઘણા રોગોનું વહન પણ એ કરે છે અને તે રોગોનું ફેલાવો કરે છે. બધા જ પશુઓ પોતાના જીવન દરમિયાન પરોપજીવી જીવી રોજના શિકાર બનતા હોય છે. પરોપજીવીઓની વાત કરીએ તો એનાથી પશુઓને શરીરની તકલીફો થાય છે, પીડા થાય છે. બાહ્ય પરોપજીવીના લીધે પશુઓમાં આપણે હાનિકારક અસરો થાય છે, જેમ કે બાહ્ય પરોપજીવીના લીધે પશુઓનું શરીરનું લોહી ચૂસે છે, જેના લીધે પ્રાણી કમજોર થઈ જાય છે. બાહ્ય પરોપજીવીના કારણે પશુઓના શરીરની ચામડી ઉપર સતત ખંજવાર આવે છે, જેથી એના પશુઓના શરીરના વાર નીકળી જાય છે, ચાંદા પડે છે જેવા લક્ષણો જોવા મળે છે. ચામડીમાં સતત ખંજવાર આવે તો પશુનો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ જુદા જુદા રોગોનું વહન કરે છે, જેમ કે થાઇલેરિયોસિસ, બબેસિયોસિસ અને એનાપ્લાઝમાસિસ જેવા રોગો મુખ્ય હોય છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ વિવિધ પ્રકારના આંતરિક પરોપજીવીઓનું પણ ફેલાવો કરે છે. બાહ્ય પરોપજીવીઓ શરીરના ચામડીના રોગો જેવા કે ખરજવું પણ ઉત્પન્ન કરે છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ જેવા કે તડીઓ શરીર ઉપર ઝેરી પદાર્થો ચોંટાડે છે, જેનાથી પશુઓને લખવા થવાની બી શક્યતા રહે છે અને આ જે લખવો થાય છે એને ટીક પેરાલાઇસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાહ્ય પરોપજીવીઓની અસરે પશુઓમાં ઘાસચારો અને પાણી પીવાની પ્રમાણ ઘટી જાય છે. પશુઓમાં દૂધ ઉત્પાદન કરવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. પશુઓનું વજન ઓછું થઈ જાય છે. પશુઓનો જે વિકાસમાં ઘટાડો થાય છે તેમાં વિવિધ પ્રકારના રોગોનો વધારો બી થાય છે. જો પશુપાલકોને પશુઓ બાહ્ય પરોપજીવીઓને રોગથી પીડાતા હોય તો એવા પશુઓને આપણે તંદુરસ્ત પશુઓથી અલગ રાખવા જોઈએ. આ રીતે બાહ્ય પરોપજીવીઓ પશુઓને બહુ હાનિકારક છે.
1: સાહેબ, તમે બાહ્ય પરોપજીવી વિશે વાત કરી તો આપણા જે પશુપાલકો છે એમને કેવી રીતે ખબર પડે કે પ્રાણીઓમાં બાહ્ય પરોપજીવી એમના શરીરમાં દાખલ થયેલા છે, એના શરીર ઉપર છે, અને એનું નિરાકરણ કઈ રીતે કરી શકાય એ વિશે પણ વાત કરશો?
0: બાહ્ય પરોપજીવીઓ જ્યારે પશુઓના શરીર ઉપર હોય છે ત્યારે જે અમારે વાત કરી કે ખંજવાર આવે છે, ચાંદા પડે છે, પશુ બેચેની અનુભવે છે, જેમ આપણે માખી ઇતળીઓ એના શરીર ઉપર બેસે છે તો તેના શરીર ઉપર નુકસાન કરે છે, જેના લીધે એને ઘા થાય છે અને ત્યાં પશુઓના ઘા ઉપર કીડા પડવાથી એનું લોહીનું ડેમેજ કરે છે. બીજી વાત કરી કે આપણે બાહ્ય પરોપજીવીને અટકાવવા માટે શું કરવું, તો એના ઉપાય આપણે જોઈએ તો જે બાહ્ય પરોપજીવીઓના જે રહેવાના વિસ્તારમાં પશુઓ અને પશુઓના રહેઠાણના જુદા જુદા પ્રકારના બદલાવો કરવાથી બાહ્ય પરોપજીવીના ઈંડા અને એની લાર્વા જીવિત રહેતી નથી. આવા બદલાવ અલગ અલગ પ્રકારે થાય છે, જેમ કે રોજ રોજ સાફ સફાઈ કરવી, જમીનને નીચેની ખેડવી, મોટી જે એની જે માટી છે એને બદલવી, ઘાસચારાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાથી પણ આપણે બાહ્ય પરોપજીવીઓનું ઉપદ્રવ આપણે ઘટાડી શકાય છે. બીજો, બાહ્ય પરોપજીવીઓ અને પશુઓના શરીર વગર એને જીવનચક્ર પૂર્ણ નહીં થતું. બાહ્ય પરોપજીવીના રહેઠાણની આજુબાજુ ઘાસચારા કે વનસ્પતિને બારી દઈ એમાં રહેવા પરોપજીવીઓને પણ નાશ થઈ જાય છે, એટલે બાહ્ય પરોપજીવીઓનો વૃદ્ધિદર ઘટી જાય છે. બાહ્ય પરોપજીવીને નાશ કરવા માટે પશુઓના શરીર ઉપર અને પશુઓના રહેઠાણની જગ્યાએ કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે અને જેના લીધે આપણે બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
1: હવે તમે બાહ્ય પરોપજીવી વિશે સરસ મજાની માહિતી આપી, હવે આંતઃ પરોપજીવી વિશે માહિતી આપશો કે કયા કયા આંતઃ પરોપજીવીઓ પ્રાણીઓમાં હોય છે અને એ આંતઃ પરોપજીવીઓનું નિરાકરણ માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ એ વિશે વાત કરશો?
0: હવે આપણે આંતર પરોપજીવી એમાં બે પ્રકારના હોય છે, કૃમિ અને પરજીવ. તો આપણે વાત કરીએ કૃમિ બે પ્રકારના હોય છે, એક ગોર કૃમિ અને એક યકૃત કોમી

0: એમ આ બે પ્રકારના આંતર પરોપજીવી હોય છે. મુખ્યત્વે આ જે ગોરકૃમિ ખરા ને એ આપણે પશુઓના જઠરમાં અને આંતરડામાં જોવા મળે, જ્યારે આપણે જે યકૃત કૃમિ છે જે કલેજામાં અને પિત્ત નળીઓમાં પોતાનું સ્થાન એટલે કે રહેઠાણ કરે છે. આપણે વાત કરીએ કે ગોરકૃમિ, તો ગોરકૃમિ એટલે શું આપણે વાત કરીએ તો એમાં ટોક્ઝોકેરા વિટ્યુલોઝમ નામના ઓળખાતા મોટા કરમિયા છે, જે 6 મહિના સુધી ઉંમરના પાડા અને વાછરડામાં વધુ જોવા મળે છે. તે આંતરડામાં રહી પોતાનું જીવન ગુજારે છે. આ કૃમિની બાહ્ય દિવાલ નાજુક અને પાતળી હોય, અંદરના અંગો પણ નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. આવા ગોરકૃમિ આપણા દેશમાં શિયાળાની શરૂઆતમાં આ રોગ વધુ જોવા મળે છે. આપણે ગોરકૃમિનું જીવનચક્રની વાત કરીએ તો તે પુખ્ત વયના જાનવરમાં મોટા કરમિયાની નાની ઈયરો સ્નાયુ પેશીઓમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. જ્યારે જાનવરનો ગર્ભ રહે ત્યારે તે ઉચ્ચેતિત થઈ ગર્ભાશય તરફ પ્રયાણ કરે છે અને ગર્ભાશયમાં વિકાસ પામતા બચ્ચાના શરીરમાં દાખલ થાય છે. બચ્ચાના શરીરની અંદર તે પ્રવેશ કરે છે. કઈ રીતે પ્રવેશ કરે કે જ્યારે વિયાણ બાદ દૂધમાં પણ તે ઈયર બહાર આવતી હોય છે અને નાના બચ્ચા દૂધ પીતા હોય ત્યારે તે એના શરીરમાં પ્રવેશ કરે છે. ગોરકૃમિ નાના બચ્ચાના શરીરમાં બધા જ ભાગોમાં જોવા મળે છે, જેમ કે આપણે વાત કરીએ યકૃતમાં, હૃદયમાં, ફેફસામાં અને શ્વાસનળીમાં બી તથા આંતરડામાં બી આ મોટા કૃમિ આપણને પશુઓના બચ્ચામાં જોવા મળે છે.
1: તો ખાંડ સાહેબ, જે તમે આંતર પરોપજીવીની વાત કરી કે યકૃત કૃમિ અને ગોળ કૃમિને કરમિયા, તો એ પ્રાણીઓના શરીરમાં ઉત્પન્ન થવાનું કારણ શું એ વિશે વાત કરશો.
0: ગોળ કૃમિ જે પશુઓના શરીરમાં ઉત્પન્ન થવાના ઘણા બધા માર્ગ છે, જેમાં આપણે વાત કરીએ તો જે કૃમિ ખરા એ શરીરમાં ઈંડા રૂપે અંદર દાખલ થાય છે અને એ પછી જ્યારે એનું જીવનચક્ર ત્યાં એને ખોરાક મળે છે, પદાર્થો મળે છે, એટલે એના શરીરમાં એ વિકાસ પામે છે અને એ મર વાટે ફરી તે આપણા વાતાવરણમાં આવે છે અને આપણા વાતાવરણમાં આવ્યા પછી અઠવાડિયામાં તે વિકાસ પામી આગળ તે બીજા પશુઓમાં દાખલ થાય છે. એ પશુઓ જે ખોરાકમાં બી એ જોવા મળે છે, ખોરાકના એના ઈંડા દાખલ થાય છે અને એ પશુ જ્યારે તંદુરસ્ત પશુ જે ખાય છે જે ઈંડાના ખોરાકનું, તો એ પશુઓના દાખલ થાય છે અને એ ફરી પાછી એનું જીવનચક્ર ત્યાં એ શરીર ઉપર જઈ અને જે તંદુરસ્ત પશુના શરીર ઉપર અસર કરે છે. અને આ ગોરકૃમિ દૂષિત પાણી ખોરાકથી આપણા પશુઓમાં દાખલ થાય છે, જેથી એના જે રોગિષ્ટ પશુ હોય એના મર, એના ખોરાક, મરમૂત્ર દ્વારા બી એ આપણે એને ખોરાક તરીકે તંદુરસ્ત શરીરમાં પ્રાણીઓમાં પ્રવેશ કરે છે, જેથી આ રોગના વિકાસ ઉપર એનો રૂંધાય છે.
1: હવે પશુઓમાં થતા જે આંતરપરોપજીવીઓનો નિરાકરણ માટે આપણા પશુપાલકો શું કરી શકે?
0: આંતરિક પરોપજીવીઓના નિદાન એક મહત્વનું છે. એના માટે આપણે પહેલાં તો એના પશુઓમાં ચિહ્નો જોવા પડે કે ભાઈ નાના જન્મેલા પાડા વાછરડા છે આંતરડામાં, કે જે મોટા ભાગે પ્રમાણમાં મોટા કૃમિઓ હોય તો એ આંતરડામાં પોલાણ બંધ કરી દે છે, જેથી પશુઓને પેટમાં ચૂક આવે છે, શરીરનો વિકાસ રૂંધાઈ જાય છે, પાચન શક્તિ એનું બરાબર થતું નથી અને આપણા વાછરડા અને પાડી નબળી પડી જાય છે. ત્યારબાદ આપણે એને પાતળા, ચીકણા, કાળાસપટ્ટા જાડા થાય છે અને જાનવરોનું મરણ પણ થાય છે. જો કાળજી રાખવામાં ના આવે તો આપણા નાના બચ્ચાનું મરણમાં વધારો થઈ શકે છે. એના જો આ ચિહ્નો આપણે જાણતા હોય ખેડૂત મિત્રો, તો એનું નિદાન બી આપણે સારી રીતે કરી શકાય છે, જેથી આ ચિહ્નો અને ઋતુના સમયને ધ્યાનમાં લઈ આપણે નજીકના પશુ ચિકિત્સક અધિકારી ને બોલાવી એનું આપણે યોગ્ય સારવાર બી કરી શકાય છે. તથા આ ચિહ્નો જે ઝાડા થાય છે તો એને પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવે તો કરમિયાની અસંખ્ય ઈંડાઓ જોઈ શકાય છે અને ઘણીવાર જીવતા કરમિયા પણ ગુદાની બહાર નીકળતા હોય છે અને આ મોટા પરોપજીવીને અટકાવવા

0: અને એનું નિયંત્રણ કરવું હોય તો આપણે નાના અને વાછરડાને 10 થી 16 દિવસનું થાય જન્મથી તો એને આપણે આરબેન્ડાઝોલ, પેરેન્ટલ, પાયા પેરાન્કલ જેવી દવાઓ પશુ ચિકિત્સકની હાજરીમાં એમને આપવા જોઈએ. બીજું કે આપણે એનું નિયંત્રણ કરવું હોય તો ગમાણની દરરોજ સાફ સફાઈ રાખવી જોઈએ, જેથી રોગની જે તીવ્રતા ખરી એ આપણે ઘટાડી શકાય છે. રોગ થયેલા વાછરડા અને પાડાઓને અલગ રાખવા અને તેમની સારવાર કરાવી જેથી આપણે એનું નિયંત્રણ કરી શકાય છે.
1: હવે આંતરપરોપજીવીને લીધે મુખ્યત્વે કયા ખાસ મુખ્ય મુખ્ય રોગો છે એ વિશે પણ માહિતી આપશો, એમના લક્ષણો અને એના ઉપચાર વિશે પણ અમારા ખેડૂત મિત્રો અને પશુપાલકોને જણાવશો.
0: આંતરિક પરોપજીવીના લીધે આપણે ચિહ્નોની વાત કરીએ તો પશુ જે ઢોર હોય છે આપણે એ નબળું પડે છે, લોહી ચુસતા કરમિયા શરીરમાં લોહીનું પ્રમાણ ઘટાડે છે, રક્તકણો પણ ઘટે છે, લોહી પાતળું થઈ જાય છે, શરીર ફીકું થઈ જાય છે, જબડાની નીચે પ્રવાહીનો ભરાય છે, ઝાડા અને કબજિયાત વારંફરતી થતા હોય છે, અને જે પશુઓ જે આપણે દૂધ ઉત્પાદન માટે હોય છે તેના દૂધમાં બી આપણે ઘટાડો જોવા મળે છે.
1: હવે ખાંટ સાહેબ, જો પશુપાલકોએ પશુઓ રાખ્યા હોય અને એમને જો આ આંતરપરોપજીવી અને બાહ્ય પરોપજીવીથી બચાવવા હોય તો એમણે ખાસ કરીને શું શું કાળજી લેવી જોઈએ એ વિશે વાત કરશો.
0: જી, આંતરિક પરોપજીવી અને બાહ્ય પરોપજીવીઓના જો આપણે ઉપદ્રવ અટકાવવો હોય તો ચોમાસાની શરૂઆતમાં થતા એને આપણે આંતરિક પરોપજીવીઓ ના થવા માટે એને કૃમિનાશક દવાઓ નાના બચ્ચા અને મોટાને આપવી જોઈએ. નિયમિત એને રહેઠાણની સાફસફાઈ કરવી જેથી ત્યાં આપણને જે આંતરિક પરોપજીવીઓના ઈંડાનું વિકાસ થાય છે તે અટકાવી શકાય છે. તેને કીટનાશક દવાઓથી સાફ કરવું જોઈએ. પાણીની ટાંકી હોય ત્યાં આપણે દર અઠવાડિયામાં એને સાફ સફાઈ કરી, જૂનું પાણી હોય એને ખાલી કરી નવા પાણીનો અંદર સંગ્રહ કરવો જોઈએ, તથા પાણીની ટાંકીમાં આપણે જે ચૂનો વાપરીએ છીએ એ ચૂનાનો લેપ કરવાથી પણ એને આપણો જે ઇન્ફેક્શન છે બાહ્ય પરોપજીવીઓનું આપણે એને અટકાવી શકાય છે. અને બીજી એક વસ્તુ એ કે રોગિષ્ટ જાનવર હોય તો એને આપણે જે તંદુરસ્ત પશુ હોય એનાથી થોડું અલગ રાખવું જોઈએ, તથા એને સારવાર માટે નજીકના પશુ ચિકિત્સક અધિકારીને બોલાવી અને સારવાર કરાવવી જોઈએ. જ્યારે આપણે બાહ્ય પરોપજીવીને રોગોને અટકાવવા હોય તો આપણે જે રહેઠાણ હોય ત્યાં ચોમાસા શિયાળામાં જે મચ્છર હોય છે, માખી હોય છે, જીવો છે, તો એ બધાને અંદર પ્રવેશ ના થાય તે રીતની આપણે જારીની વ્યવસ્થા કરવી જેથી એ જે જુઓ માખીઓનો આપણે એને અંદર પ્રવેશતા અટકાવી શકાય છે. તથા ચોમાસું અને શિયાળામાં આપણે જે પશુઓ જ્યાં રહેતા હોય ત્યાં લીમડાના ધુમાડો કરી પણ આપણે એને બાહ્ય પરોપજીવી જે જીવાતો છે તેનાથી દૂર કરી શકાય છે. તથા એને પશુઓને આપણે રોજિંદા સારા સ્વચ્છ પાણીથી એને હુફારા પાણીથી રાખી અને એને નવડાવવા જોઈએ જેથી એના શરીર ઉપર બાહ્ય પરોપજીવીઓનો જે રહેઠાણ કરે છે એનો આપણે નિકાલ કરી શકીએ છીએ. તથા એને સારું સ્વચ્છ ખોરાક અને પાણી આપવાથી એને આપણે જે પાણી અને રોગથી ફેલાવો થાય છે તે બી આપણે અટકાવી શકીએ છીએ.
1: હવે ગરમીના સમયમાં ખાસ કરીને પશુ માટે શું શું કાળજી લેવી જોઈએ?
0: ઉનાળામાં જે આપણે અત્યારે પશુઓમાં ગરમીનું પારો તાપમાન વધી જાય છે ત્યારે પશુઓને આપણે દૈનિક કાળજી રાખવામાં વાત કરીએ તો પશુઓને સવારમાં અને સાંજના સમયમાં જ રહેઠાણની બહાર ચરાવવા માટે લઈ જવા જોઈએ. બપોરના સમયમાં પશુઓને ઝાડ નીચે ઝાડના છાંયડામાં રહે તે રીતે વ્યવસ્થા કરવી જોઈએ. જો પશુઓ તમારા તબેલામાં કે રહેઠાણમાં હોય તો ત્યાં આપણે ફોગિંગ સિસ્ટમથી બી આપણે એને ઠંડક રાખવાથી એનું તાપમાન ઘટાડી શકાય છે. તથા એને દિવસ દરમિયાન 2 થી 3 વાર પાણી એને પીવડાવવું જોઈએ જેથી એના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. તથા પશુઓને રહેઠાણમાં પંખાની વ્યવસ્થા બી આપણે કરીએ તો એને ગરમીનું તાપ ટેમ્પરેચરથી આપણે એને બચાવી શકીએ છીએ. અને આ બધી વ્યવસ્થા કરવાથી આપણે પશુઓનું જે દૂધ ઉત્પાદનમાં વધારો આપણને જોવા મળશે.
1: હવે ખાંટ સાહેબ, છેલ્લે ટૂંકમાં માહિતી આપશો કે પશુઓ તંદુરસ્ત રહે અને રોગમુક્ત રહે એટલા માટે પશુપાલકોએ ખાસ કઈ કઈ કાળજી ધ્યાનમાં રાખવી જોઈએ?
0: ખેડૂત મિત્રો અને પશુપાલકો, પશુઓ તંદુરસ્ત રહે તે

0: માટે આપણે એમને જે એની દૈનિક દિનચર્યા છે તેની ઉપર સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. પશુ સમયસર ખોરાક લે છે, સમયસર પાણી લે છે, પશુઓનું ઉત્પાદનમાં કોઈ ઘટાડો થયો હોય તો એ પશુના તંદુરસ્ત ચિહ્નો આપણે દૈનિક જોતા રહેવું જોઈએ. બીજી વસ્તુ એ કે આપણે એના રહેઠાણોની સ્વચ્છતા જાળવવી જોઈએ. પશુઓને ઘોંઘાટ જેવી જગ્યાઓ ઉપર આપણે બાંધવા ના જોઈએ. ત્યારબાદ એને જે બી આપણે શરૂઆતમાં નાના બચ્ચાઓને બી સારી રીતે આપણે એના છાણ મરમૂત્રનો યોગ્ય રીતે નિકાલ કરવાથી અને એને દૂર રહેઠાણથી દૂર રાખી એક જગ્યા ઉપર આપણે એને એકઠો કરવાથી પણ આપણે આ બાહ્ય પરોપજીવી અને આંતરિક પરોપજીવીઓનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
1: ખાંટ સાહેબ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને તેનું નિરાકરણ એ વિષય પર ખૂબ સરસ માહિતી આપી. એ બદલ અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર, આભાર.
2: તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણા વિષય નિષ્ણાંતે ખૂબ જ સરસ માહિતી આપી કે પશુઓનું દૂધ ઉત્પાદન વધારવું હોય કે તેમને તંદુરસ્ત રાખવા હોય, સમયસર કરમિયાની દવા આપવી અને ઈતરડી બગાઈ જેવા પરોપજીવીઓથી તેમનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે. મિત્રો, યાદ રાખજો, તંદુરસ્ત પશુ સુખી પશુપાલક. આશા રાખીએ છીએ મિત્રો કે આજના કાર્યક્રમમાં આપેલી માહિતી તમારા પશુધનને રોગમુક્ત રાખવામાં ઉપયોગી સાબિત થશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

અને મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો એક વર્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનું હવામાન મુખ્યત્વે સૂકું અને સૂર્યપ્રકાશિત રહેશે. રાજ્યમાં ગરમીનું મોજું ભેજ સાથે યથાવત રહેવાની સંભાવના છે. માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડીએ. એ આવજો. રામ રામ. રામ રામ.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય યોજના સાર્થક પીડીએસને યથાવત રાખવા મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25,530 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના રાજ્યની સંસ્થાઓને આંતરરાજ્ય અનાજ પરિવહનમાં મદદ પૂરી પાડશે, વાજબી ભાવની દુકાનોને મદદરૂપ થશે અને જાહેર વિતરણ પ્રણાલીના આધુનિકીકરણમાં મદદ કરશે.
1: सार्थक पीडीएस स्कीम करीब 25,000 करोड़ का ये प्रोग्राम है. इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जो राज्य सरकारों के एजेंसीज राज्य में, एक जो एफसीआई का बड़ा गोडाउन होता है वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, वो कॉस्ट बियर करने में दिक्कत आ रही थी राज्य सरकारों की. भारत सरकार ने फैसला लिया है कि उस कॉस्ट को सपोर्ट करेंगे इस प्रोग्राम के तहत. दूसरा, जो फेयर प्राइस शॉप है, उन फेयर प्राइस शॉप्स में जो डीलर्स का रिम्यूनरेशन रखा गया था, एक लंबे टाइम से वो स्टैटिक था, तो वो भी इसमें आज फैसला लिया गया. और तीसरा फैसला लिया गया, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: સમિતિએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનાજના આંતરરાજ્ય પરિવહન તેમજ સંચાલનના ખર્ચમાં કેન્દ્રીય સહાયના નિયમમાં ફેરફાર અને આ મામલે કેન્દ્રીય સહાય માટે વર્તમાન ભંડોળ વ્યવસ્થાને પણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશની ઉન્નતિ

0: ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ ઘણો મહત્વનો છે. ગંગટોકમાં સિક્કિમ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં સંબોધન દરમિયાન શિક્ષણને સશક્તિકરણનો માર્ગ ગણાવતા સુશ્રી મુર્મુએ વિદ્યાર્થીઓને તેમના વિચાર, નવીનતા અને પરસ્પર વિશ્વાસ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં પણ વિશેષ યોગદાન આપવા પણ અનુરોધ કર્યો.
1: नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है. पूर्वोत्तर क्षेत्र का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं. यहाँ के युवाओं में असीम प्रतिभा है. सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क में रहे और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का भावना में आगे बढ़े.
0: આસામ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર કર્યો. આ સાથે યુસીસી ખરડો પસાર કરનારો આસામ ઉત્તર પૂર્વનું પહેલું અને દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. તેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવિન સંબંધો સંબંધિત બાબતોમાં રાજ્યના લોકો માટે એક સમાન નાગરિક કાયદાકીય માળખું સ્થાપિત કરવાનો છે. આ ખરડો એક સમાન માળખા હેઠળ ધર્મ આધારિત વ્યક્તિગત કાયદાઓનું એકીકરણ કરવાની પણ યોજના જોગવાઈ કરે છે. ખરડો પસાર થયા પછી પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે ખરડો હવે રાષ્ટ્રપતિની સંમતિ માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સંમતિ પછી સમાન નાગરિક સંહિતા આસામમાં અમલમાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજી 2026 પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં આજે મહારાષ્ટ્રના લાતુરના એક તબીબ અને પુણેમાં ચાલતી બે કોચિંગ સંસ્થાના એક શિક્ષક સહિત વધુ 3 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, તપાસ સંસ્થાએ આ મામલે અત્યાર સુધી 49 સ્થળ પર દરોડા પાડી અનેક વાંધાજનક દસ્તાવેજ, લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો છે. મુંદ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળી આવ્યા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવે આ અંગે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
2: એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસી ઉમર, એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકો આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો એ લોકોને ડિલિવરી કરવાના હતા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનેને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. તેમણે પાકિસ્તાન પર સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો અને ચેતવણી આપતા કહ્યું, ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવા પાકિસ્તાનને પરિણામ ભોગવવું પડશે. શ્રી હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને જાળવી રાખવા તથા સંયુક્ત રાષ્ટ્ર કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાના વિષય પર થયેલી ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
3: पाकिस्तान ने भारत के खिलाफ युद्ध, बिना उकसावे की आक्रामक कार्रवाइयों और लगातार सीमा पार आतंकवाद को समर्थन देकर संप्रभुता, क्षेत्रीय अखंडता और शांतिपूर्ण सह अस्तित्व के सिद्धांतों का उल्लंघन किया है. हजार घाव देकर भारत को कमजोर करने की उसकी नीति आतंकवाद, धार्मिक कट्टरता और भारत विरोधी गतिविधियों को लगातार बढ़ावा देने की उसकी सोच को दर्शाती है.
4: An anti-India rhetoric has continued unabated since its creation.
0: કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે ડિજિટલ મંચ પર જોખમી રસાયણો અને વિસ્ફોટક પદાર્થના અનધિકૃત ઓનલાઇન વેચાણ અને જાહેરાત વિરુદ્ધ નિયમનકારી કાર્યવાહી

0: શરૂ કરી છે. આ મામલે એમોનિયમ નાઇટ્રેટ, ગનપાવડર, પિક્રિક એસિડ અને પેન્ટા એરિથ્રીટ્રોલ, ટેટ્રાનિટ્રેલ સહિત નિયમન કરાયેલા પદાર્થોની યાદી અને વેચાણ મામલે મુખ્ય ઇ કોમર્સ મંચને નોટિસ અપાઈ છે. પ્રખ્યાત નિશાનબાજ અને રમતગમત પ્રશાસક રાજા રણધીરસિંહનું 79 વર્ષની વયે અવસાન થયું. એશિયન રમતોમાં સુવર્ણચંદ્રક વિજેતા અને પૂર્વ અર્જુન પુરસ્કાર વિજેતા શ્રી સિંહે તેમની કારકિર્દીમાં 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પૂર્વ મહાસચિવની સાથે સાથે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત વહીવટીતંત્રમાં અનેક મહત્વના પદ પણ રહ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો થઈ રહ્યો છે. મોહાલીના ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે 4 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. આજે વિજયી થનારી ટીમ આ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આગામી 31 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. આ પહેલા ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે આપનો મનપસંદ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામા. મિત્રો, રંગોમાં જો એક રંગ હોય તો તે છે પ્રેમનો રંગ, અને પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર અહેસાસ. પરંતુ ક્યારેક આ પ્રેમ અધૂરો રહી જાય અને અધૂરા પ્રેમની જે પીડા હોય એ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. પણ સંગીતમાં એ તાકાત છે કે તે આ મૌન પીડાને પણ વાચા આપી શકે છે. આવી જ વાત કરતું ગીત સાંભળીએ. ફિલ્મ છે એ દિલ હૈ મુશ્કિલ. રણબીર કપૂરનો અભિનય અને અરિજિત સિંહના દર્દભર્યા અવાજ આ ગીતને દરેક પ્રેમીના દિલનો ધબકાર બનાવી દીધું છે. સાંભળીએ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ.

એ દિલ હૈ મુશ્કિલ. જી હા દોસ્તો, પ્રેમ મેળવવું મુશ્કેલ ખરું, પરંતુ દુનિયામાં કોઈક તો એવું છે જે ફક્ત તમારા માટે જ બન્યું છે. બસ તેને શોધવાની એ સફર, એ મીઠી બેચેની. એટલે જ હવે પછીનું આ ગીત લતા મંગેશકરજી અને ઉદિત નારાયણના સુમધુર અવાજમાં સર્જાયેલું ઉત્તમ સંગીત અને સુંદર શબ્દોનું મિશ્રણ. તો સાંભળીએ, ફિલ્મ છે દિલ તો પાગલ હૈ, આ ફિલ્મનું આ ગીત.

મિત્રો, વર્ષ 2002માં એક ફિલ્મ આવી, સુર, ધ મેલોડી ઓફ લાઈફ. આ ફિલ્મનું સંગીત આજે પણ એટલું જ તાજું લાગે. મહાલક્ષ્મી અય્યરના અવાજમાં અને ગીતકાર નિદા ફાઝલી સાહેબે કેટલું સુંદર લખ્યું આ ગીત. કભી શામ ઢલે તો મેરી દિલ મેં આ જાના. આ ગીત માત્ર વીરનું નહીં પણ એક એવી આશાનું કે કદાચ આ ઢળતી સાંજે એ પ્રિય પાત્ર પાછું આવશે.

મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ સૂરનું આ ગીત. આવે જ એક ફિલ્મ આવી તાલ. આ ફિલ્મે આપણને શીખવ્યું કે દુનિયાના ગમે તેટલા સૂરો ભેગા કરી લો, પણ જો એમાં પ્રેમનો ભાવ ન હોય તો બધું જ અધૂરું છે. પ્રેમ કોઈ કહે છે કે ખુદા છે, કોઈ કહે છે બંદગી, પણ સાચું પૂછો તો પ્રેમ વગરનું જીવન એટલે સુગંધ વગરનું ફૂલ. આ ફિલ્મનું આ ગીત એક અહેસાસ કરાવે છે કે જીવનનો દરેક તાલ તે પ્રેમ વિના અધૂરો છે. સાંભળીએ ફિલ્મ તાલનું આ ગીત. સુખવિંદર સિંઘ અને કવિતા કૃષ્ણમૂર્તિનો છે સ્વર.

દીવાને ફિલ્મનું આહતો ગીત સુખવિંદર સિંઘ, અલકા યાજ્ઞિકનો સ્વર, સંગીત આપ્યું સંજીવ દર્શને અને ગીતકાર હતા સમીર. મિત્રો, આવું જ વધુ એક ફિલ્મ હતું 2002માં યશરાજ ફિલ્મનું, જેમાં દોસ્તી અને પ્રેમ વચ્ચેની પાતળી રેખાને બહુ જ સુંદર રીતે સમજાવવામાં આવી હતી અને ફિલ્મનું નામ મુજસે દોસ્તી કરોગે. તો સાંભળીએ આજ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને સોનુ નિગમનો છે સ્વર.

મિત્રો, હવે સારેગામા કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ. ફિલ્મ છે ઇશ્ક. ઇશ્ક ફિલ્મનું આ ગીત કુમાર શાહનું, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિનું છે સ્વર.

મિત્રો, સારેગામા કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સાંભળ્યા ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ, દિલ તો પાગલ હૈ, સુર તાલ દીવાને, મુજસે દોસ્તી કરોગે અને ઇશ્ક આ ફિલ્મના ખૂબસૂરત ગીતો. આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. થોડી જ ક્ષણોમાં સમાચાર સંધ્યા અંતર્ગત હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: in Munich. 21-year-old Isha earned 43 points from a possible 50 in the final to surpass the previous record of 42 points held by South Korea's Kim Ye-ji and claimed the gold medal. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આજની આ પ્રસારણ યાત્રા અહીંયા સમાપ્ત કરીએ. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.